નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગા હર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે શનિવાર 13 જૂન 2026, વિક્રમ સંવત 2082, જ્યેષ્ઠવદ 13. સવારના 5:57 થઈ રહી છે. સભાનો શુભારંભ શહેનાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

મિત્રો, પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો સંવાદ, પ્રાર્થના એટલે અંતરની વાત પહોંચાડવાનો એક સરળ રસ્તો. તો આવો આપણે પણ અંતરની વાત પહોંચાડીએ. પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમની પ્રથમ રચના નરસિંહ મહેતાની આ રચના આપના સુધી પ્રસ્તુત કરે છે ચેતન ગઢવી.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં હવે આપને સંભળાવીએ હરિ ઓમ શરણના સ્વરમાં એક ભજન.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ મળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. તુલસીદાસની એક રચના હવે આપના સુધી મોકલી રહ્યા છે કલ્યાણી કોઠાળકરના સ્વરમાં.

કાજી મહંમદશાની રચના આપ સાંભળી રહ્યા હતા, મહેશ વ્યાસનો સ્વર હતો. મિત્રો, કહેવાય છે કે આપણે ખુશ રહીએ એમાં આપણી સફળતા નથી, પણ આપણા વાણી, વર્તન અને આપણા વ્યવહારથી આપણી આજુબાજુના અન્ય લોકો ખુશ રહે એમાં જ આપણી ખરી સફળતા છુપાયેલી છે. તો આજ સુવિચાર સાથે આજના પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને વિરામ આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં આપ સાંભળશો અમારા વડોદરા કેન્દ્રથી ચિંતન શ્રેણી અમૃત ધારા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. શ્રોતા મિત્રો, શાશ્વત આજે આ વિષય પર સાંભળીશું વક્તા શ્રી ક્ષિતિજ પુરાણીને.
1: શાશ્વત, શાશ્વત એટલે નિત્ય, કાયમ, અજર અમર. અમર બની જવાની વૃત્તિ માનવ હૃદયમાં સહજ જોવા મળે છે. અમરત્વ પામવા પાછળના આશયમાં માનવીની વાસના અને અહંકાર સંકળાયેલો જોવા મળે છે. શાશ્વતનું બિરુદ પ્રાપ્ત કરવા માનવીનું ચાલે તો તે હવા અને પાણી ઉપર પણ પોતાનું નામ કોતરાવે. પોતાના નામને અમર કરવા માનવી ગમે તે કરવા તૈયાર થશે, તે જાણતો હોવા છતાં કે નામ તેનો નાશ છે. આ વિશ્વમાં જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને તેથી જગતમાં કશું જ શાશ્વત નથી, બધું જ નાશવંત છે. સમગ્ર માનવજાત જાણે છે કે એનું અંતિમ કારણ એ તેનું મરણ છે. આ સનાતન સત્યને જાણવા છતાં માનવી મરવા નથી માગતો, તે અમર રહેવાના, શાશ્વત રહેવાના અભરખામાં જ રહેવા માગે છે. આ વિશાળ વિશ્વના પ્રાંગણમાં જે કંઈ પ્રવૃત્તિ આચરવામાં આવે છે તેમાં ઈશ્વર પ્રત્યર્થે તથા શાશ્વત મૂલ્યો માટે આચરવામાં આવેલ પ્રવૃત્તિઓ સિવાયની બધી જ પ્રવૃત્તિઓ અંતે તો નાશવંત છે. આ સ્થૂળ શરીર તથા નજરે પડતા તમામ પદાર્થો સઘળું નાશવંત છે. શાશ્વત એક પરમાત્મા અને બ્રહ્માંડના સર્જક ઈશ્વર જ છે. પરમાત્માનું સ્વરૂપ નિત્ય છે. પરમાત્મા સર્વગત, અચળ અને સનાતન હોવાથી તેમનું ચૈતન્ય જ શાશ્વત ગણી શકાય. પરમાત્માના સ્વરૂપમાં ન તો જન્મ હોય કે ન તો મૃત્યુ, ન તો દોષ કે ન તો દ્વેષ, ન તો વિકાર કે ન તો વિનાશ. પરમાત્મા સત છે, ચેતન છે, આનંદમય છે, અવિનાશી, શાશ્વત છે. કાળના સ્વામી અને કાળથી અને સ્થળથી પર એવા પરમાત્માના શાશ્વત સ્વરૂપને ઓળખવું જરૂરી છે. તેમની શાશ્વત ચેતના તરફ આપણી નાશવંત જાતને મોડ આપીશું તો કલ્યાણ માટેનો આપણો માર્ગ મોકળો થઈ જશે. રોજિંદા જીવનમાં આ શાશ્વત ચેતનાના પ્રવાહ સાથે સંવાદિતા સાધ્યા વગર જીવનને ભાગ્યે જ ભરૂભર્યું બનાવી શકીશું. શાશ્વત સાથે સાક્ષાત્કાર કરવા આંતરિક યાત્રાનો પ્રારંભ કરવો પડશે. અંતરમાં ડૂબકી મારીને ચેતનાને જગાડવાની મથામણ કરવી પડશે. જે લોકો શાશ્વતને પામવા ઉપરછલ્લી ભક્તિ યા પ્રાર્થના કરે છે તે નદી કિનારે બેસીને છબછબિયા કરનારા વર્ગના છે. તેમને રેતી છીપલા વિના બીજું ભાગ્ય જ પ્રાપ્ત થાય છે. એ છીપલાઓના ભપકાભર્યા રંગ જોઈને તેઓ માની લે છે કે મોટી કરતાંય મોટી મીરાત તેમને મળી ગઈ. પણ સાચો પારખું જ કહી શકે કે એ શાશ્વત ખજાનો તો નથી જ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં શાશ્વતની પ્રાપ્તિ માટે સ્વયં ભગવાને શ્રીમુખે કહ્યું છે, મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સમામેતિ પાંડવ. હે પાંડવ, તે વ્યક્તિ મારા શાશ્વત સ્વરૂપને પામે છે જે મત કર્મ કૃત અર્થાત મને પ્રિય એવા મેં સર્જેલા પ્રાણી માત્રના કલ્યાણ માટે અહર્નિશ કાર્યરત હોય. મને સર્વશ્રેષ્ઠ માની મારા જેવું અન્ય કોઈ પ્રેમ પાત્ર વિશ્વમાં છે જ નહીં તેમ સમજે. વિશ્વમાં કરતા હરતા હું જ છું તેમ અનાસક્ત ભાવે અંતરથી ભક્તિ કરે અને સર્વ માટે દોષ અને વૈરભાવ ત્યાગી જીવન વ્યતીત કરે. ભગવાન શ્રીકૃષ્ણના આ વચનને હૃદયસ્થ કરી આપણે પણ તે શાશ્વત સ્વરૂપને પામવા કૃતસંકલ્પ બનીએ.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાશ્વત આ વિષય પર ક્ષિતિજ પુરાણીને અમૃતધારાનો આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સવારના 6:35 થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત.

0: કલાકાર તલત મહેમૂદને આપે સાંભળ્યા ફિલ્મ હતી ઠોકર.
1: સુનો ના,
2: હા,
1: સોચ રહા હું અપના બિઝનેસ ક્યું ના બઢા લું.
2: તો રોકા કિસને હે? હા,
1: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું.
2: મુજસે?
1: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
2: આકાશવાણી હે ના, મેને સુના હે ઉસકા નેટવર્ક દેશભર મે ફેલા હે.
1: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
2: દેખો ફાયદા હૈ, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
1: પર અબ યે ભી તો બતા દો કે આકાશવાણી સે સંપર્ક કૈસે કરું.
2: બહોત આસાન હૈ, મે બતાતી હું. નંબર નોટ કરો, 870-001-4242.
1: ઓ, 870-001-4242. લો અભી ફોન લગાતા હું, 870-001-4242 પર.

0: કલાકાર તલત મહેમૂદ અને શમશાદ બેગમને આપ સાંભળી રહ્યા હતા બાબુલ ફિલ્મમાં.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
3: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: कानूनी सहायता टेलीलॉके ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનો સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના આજે અંદાજે 11,00,000

0: પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ અંગે આ મુજબ જણાવ્યું.
1: વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગ્રીફ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા એક દાયકા અને તેથી વધુ સમયમાં દ્રઢ શાસન, પારદર્શિતા અને દરેક વ્યક્તિના કલ્યાણને પ્રાથમિકતા આપતી નીતિઓએ વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
2: આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબ લક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે.
0: કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ કરાઈ અને 131ને શોકોસ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા. આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે નશા માટે ઉપયોગ કરાતી દવાઓ જેવી કે કોડિન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલ્પીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ વેચાણને રોકવાના હેતુથી રાજ્યભરમાં તપાસ ઝુંબેશ યોજાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ વેચાણ બંધ કરાવાયું છે. પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કસ્ટમ અધિકારીઓએ 24 સોનાના બિસ્કેટ જપ્ત કર્યા છે, જેની કિંમત 4,26,00,000થી વધુની આંકવામાં આવી છે. સોના પર કાયદેસરની માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ સામે ન આવતા કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ સોનાને બિનવારસી ગણીને જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી કરશે. ખોરાક ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ પાંચરિયાએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાર્ડ સ્થિત દેવકુંજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ સેફટી અધિકારીઓની ટીમોને ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183થી વધુ નમૂના લીધા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ હોવાનું શ્રી પાંચરિયાએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અનેક બાંગ્લાદેશીઓને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસે પણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેરનગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી સઘન તપાસ આદરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી.
3: અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી.

0: ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો. એ બધું ચેક કર્યા પછી બે દિવસ પહેલાં અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર, તેઓ મૂળ બાંગ્લાદેશના છે, એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી, અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જે જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનો ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.
1: હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ વિગતો આપી.
2: અધિકતમ તાપમાન કા વાત કરે તો અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. અમદાવાદ કે લિયે આજ જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ, જો અધિકતમ તાપમાન હૈ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા સંભાવના હૈ. અભી કોસ્ટલ ક્ષેત્ર મે પવન કા જો દિશા હૈ ઉસમે મેઇનલી દક્ષિણ પશ્ચિમ સે પવન ચલને કા સ્થિતિ હૈ. જો સ્પીડ હૈ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ 15 સે 20 નોટ ગસ્ટિંગ જો સ્પીડ રહેગા, જો હવા કા ઝોકા હોતા હૈ 25 નોટ તક જાને કા સંભાવના રહેગા.
1: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શનનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક કીડીઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત નિદર્શન પ્લોટ પર ખેડૂતોને PMDS પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન AIAA ની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભારતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થનગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થનગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલા જગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્યાટ હોજે અર્ણમ 105 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ હતી. ડેની વ્યાટ હોજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4 કરોડ 26 લાખ રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંડિયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. સાંભળીએ પ્રથમ કલાકાર હરિઓમ શરણના સ્વરમાં આ ભક્તિ રચના.

0: कलाकार हता हरिओम शरण।
1: अरे भाई तया सांभळ्यू, आपणे દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: ઓલા જીવન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર પુરૂષો અને મહિલાઓ એકસાથે પરેડ કરશે. આ સમારોહમાં 500થી વધુ યુવાનો અને યુવતીઓને સેનામાં અધિકારીઓ તરીકે કમિશન આપવામાં આવશે. ભારતીય લશ્કરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી, પણ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની આ 7મી સત્તાવાર મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી એવિયનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 3 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी यात्रा के दौरान स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फित्सो के साथ वार्ता में आपसी सहयोग बढ़ाने के उपायों पर चर्चा करेंगे. यात्रा के दौरान श्री मोदी स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी से भी भेंट करेंगे. दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष 2024 में $1 अरब से अधिक हो गया था. पिछले वर्ष ये बढ़कर $1.80 अरब तक पहुँच गया. प्रधानमंत्री की यात्रा भारत और स्लोवाकिया के संबंधों को नई मजबूती देगी, साथ ही यूरोपीय संघ के सदस्य देशों के साथ भारत का सहयोग और बढ़ने की संभावना है. ब्रातिस्लावा से स्मृति एम पल्लू की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIBએ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવાધારી તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AIBએ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક, સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી, કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજો પર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_bid ને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિર્દેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપલેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના એસસીઓ આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા, જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17-19 જુલાઈ દરમિયાન કોલકાતામાં એસસીઓ સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નઈમાં રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ, હોજે અણનમ 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ, હોજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં 12 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ સેમીફાઇનલમાં જાપાની અકા અને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-9થી હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં મુખ્યત્વે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ $90 નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવો વધીને 3.94%, મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને ફૂલછાપ લખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથવેતમાં, ટ્રમ્પનો દાવો ઈરાનનો નનૈયો. નવગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઈરાન ડીલની નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મીડિયમ વેવ 356.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ આ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: મારા વાલા ગામવાસીઓ, આજે આપણા ગામનો એક એક ખેડૂત, એક એક વેપારી, એક એક કર્મચારી, એક એક કારીગર સમૃદ્ધ બન્યો છે. ગામ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પણ આજે આ સભા બોલાવવાનું ખાસ કારણ છે. વાત કરવી છે શૌચાલયની. ગામમાં હજુ કેટલા ઘર શૌચાલય વગરના રહી ગયા છે. હજુ કેટલીક માં દીકરીઓ તથા વડીલોને લોટો લઈને દૂર સીમ સુધી જવું પડે છે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, માંદગી હોય, દિવસ હોય, રાત હોય, હે, કેટલી તકલીફ. પણ આજે આપણે પહેલ કરવાની છે. સરકાર તો સહાય આપે જ છે, પણ આપણે પણ ગામના આગેવાનોનો ટેકો લઈ આપણા ગામને 100% શૌચાલય વાળું બનાવીએ અને ગામને ચોખ્ખું રાખી સંપૂર્ણ સ્વચ્છ બનાવીએ, રોગમુક્ત બનાવીએ.
3: ગામનો વિકાસ, આપણો વિકાસ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.
4: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો બરાબર 8 કલાકે સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ.
5: घर खर्च के पैसे दो हस्बैंड जी,
6: ये राशन के 15,000, सब्जियों के 2,000
5: और लाइट बिल के
6: अब 0 रुपए कैसे दूं?
5: ओहो, भूल ही गई थी, अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
6: पक्का.
7: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
8: हर घर सूर्य घर.
9: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी आज फ्रांस और स्लोवाकिया की 6 दिवसीय यात्रा पर होंगे रवाना। डीआरडीओ ने बहुस्तरीय बैलिस्टिक मिसाइल रक्षा क्षमता का प्रदर्शन करते हुए लगातार 3 सफल परीक्षण किए। विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने तेल टैंकर पर हमले के विरोध में अमेरिका के विदेश मंत्री मार्को रूबियो से कड़ा विरोध जताया। हमले में मारे गए थे 3 भारतीय नाविक। भारत और बांग्लादेश ने सीमा पर शांति और स्थिरता बनाए रखने की प्रतिबद्धता दोहराई। अमरीका प्रस्तावित शांति समझौते के तहत ईरान के नागरिक परमाणु कार्यक्रम पर हुआ सहमत। ऑस्ट्रेलियन ओपन बैडमिंटन के महिला सिंगल्स सेमीफाइनल में आज भारत की पीवी सिंधु और जापान की अकाने यामागुची होंगी आमने सामने। और फीफा फुटबॉल विश्व कप में पराग्वे के साथ मुकाबले में अमरीका 3-0 से आगे।

0: હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી હરસુર ગઢવી.
1: રોવું તો સામાન્ય છે, હવે બધા રોઈ શકે છે. રોવામાં કાંઈ લાંબી વાત નથી. પશુ પંખી રોવે છે, જનાવરને જો લીટા રહી ગયા આહુડાના ભેંસુને ગાયું ને

0: કૂતરા રોતા હોય પાળેલા, રોય તો પશુ પંખી બધા હંકે, હસી શકે છે ફક્ત માનવી, અને ભાગશાળી હશે છે બાકી તો ગુંગળાય છે. હું તમને એમ કહું છું, હળવા ફૂલ રહેજો, ઉપરથી બધું હળવો કરજો, ભલે કડાકા ભડાકા તો જીવનમાં થયા કરે. આ આ ધરતીકંપ થયો ને એમાં વજનવાળા આવી ગયા, વજનવાળા હજી બેઠા છે. ભલે એટલો વજન હળવો કરો, આપણે કહેવાનો મુદ્દો એ બહુ વજનથી તો હારા હારા બેસી ગયા છે. મને એક ભાઈ કહેતા હતા કે નાના મોટાની વ્યાખ્યા કરો, હરખું તે બધું આ કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. તમે પાણીની કુંડીમાં હાથ નાખો ના તો જગ્યા થાય, હાથ કાઢી લો ના જગ્યા પૂરી થાય, હાસો આય તો કાંઈ છે નહીં. આ કીડીને કણ જોવે, હાથીને મણ જોવે. હાથી પાંચ મણ લાડવા ખાય ત્યારે એનું પેટ ભરાય, કીડીને એક સોખો આવી જાય હાથમાં તો હિલોળા કરતી હોય. પણ હાથીને પાંચ મણ લાડવા કરો અને એક કોકો લાડવો આપો, એ હુંઢમાં લઈને હુંઢમાંથી મોઢામાં મૂકે, એક લાડવો છટકવા ન દે. જો એક જ લાડવો છટકી જાય ના તો લાખો કીડીઓ ખાય, પણ મોટા છટકવા ન દે. હેઠેવાળા આટા માર્યા કરે, આ જીવાણું નાના નાના કીટાણું, પણ છટકવા ન દે એ મોટા કહેવાય. હવે એ બી સાહિત્યમાં એ મોટા કરે, ગુણને યાદ રાખે, અવગુણને જાતા કરે એ મોટા કહેવાય. બીજાના અવગુણ ઓછા થયું હોય, ગુણને ગોતે ગુણ કેટલા છે. હા, આ રોગ કેમાંથી આવે કહું, બીજાના જીવનમાં દાખલ થવાથી. કેવા હશે શું હશે, સંશય છે ને એ રોગનું સાધન છે. હાસ્યથી રોગ મટે છે, સંશયથી રોગ થાય છે. અરે અમે તો બધે પ્રોગ્રામમાં જઈ ભાત ભાતની વાતો કરી છે. એક ડૉક્ટરના સંમેલનમાં ગયેલો, બધા ડૉક્ટરો મળ્યા મને. એક સર્જન મને કહે, અમારા ડૉક્ટરોનું હુંગ ન થાય, અમે આંતરડા લોહી પરવું ઘૂમડા કાપી, અમને કોઈ હુંગ ન થાય, આવી વાતો કરતા હતા. એમાં એની વહુનો ફોન આવ્યો કે આજે રસોઈ શું બનાવો, તો ડૉક્ટરે કીધું દાળ ઢોકળી બનાવજે. એ ફોન હેઠો મૂક્યો ત્યાં દર્દી આવ્યો. ડૉક્ટરે પૂછ્યું શું થાય છે, કે જાડા, કે કેવા થાય છે, દાળ ઢોકળી જવા. તરત જ ફોન કર્યો કે આ દાળ ઢોકળી ન કરતી, એટલે આ તમને ભાષામાં હુંગ થાય છે, આમાં હાસો હાજ તો કઈ છે નહીં. એવી મજા આવે. પણ આસ્તે આસ્તે હાલવું, ધીમી ગતિએ હાલવું, કારણ કે કિલોમીટર છે, કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના માનવીએ છે, ગણતા હતા ના લાગા. હા, અને હાલવામાં થાકવાનું કોઈ ન કહેવું. બે ત્રણ જણા ભેગા હાલતા હોય, મુસાફરી કરતા હોય, તો પડખેવાળાને એમ ન કહેવું જો હું થાકી ગયો, એ થાક્યો હોય કેમ. એક સૂત્ર છે કે હલ્લો સલ્લો થકો મત, થાકવાની મનાય છે, બોલો સાલો બકો મત, બોલવાનું છૂટ છે બકવાની મનાય છે, અને ખાવ પીવો તો શકો મત. આખો જી કે મેં ભજીયા ખાધા, જલેબી ખાધા, ખાધું ને પૂરું થયું, એ કે ગણાવવાની ચીજ છે. આ સેવ બનાવી હતી લાપસી, એટલે હકીકત કહું છું, ખાવ પીવો પૂરું થયું. ખાવું એ કળા છે. હા, તમે રીંગણાનું બેટકું બ્રટ ન વાંધો આવે, સફરજનને બેટકું બ્રટ ન વાંધો આવે, ગાજરને બેટકું બ્રટ ન વાંધો આવે, ટમેટાનું બેટકું ભરો લ્યો, એ કોલરથી બગાડે પેન્ટની પટી સુધી. અમુકને ખાવા હોય તો મોઢા મૂકીને હોઠ ભીડ દે, નકર બહાર દેખાય, બહાર દેખાય એવું ખવાય નહીં, ખાવાની છૂટ છે, ખાવું જ પડે. હે, ખાવું તો પ્રકૃતિ છે, કોઈ વસ્તુ મળે એ પ્રકૃતિ છે. ગાયનું દૂધ દૂહી, ગા તો દૂધ દેવાની જ છે, એ તો પ્રકૃતિ છે. પણ પછી મારી પાસે આ નાખીને દહીં કરી એ પ્રકૃતિમાંથી વિકૃતિ થાય છે. અને દહીંને વલોવ્યા પછી જે માખણ થાય છે એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિને સંસ્કાર ઓછી તરફથી મળતા, સંસ્કાર વગરની પ્રજા થાય ઊભા વાહડા જેવી. સાચી વાત કહું છું, એટલે સંસ્કાર જરૂરી છે. મેં એક છોકરાને પૂછ્યું તો કીધું, મગનભાઈનું ઘર ક્યાં મને ગાલો બતાવો. ચોથે માળે લઈ ગયો ને તાળું મારેલો બતાવ્યો. બોલો કે તાળું માર્યું મગનભાઈનું ઘર. લે કીધું, મગનભાઈ ક્યાં? એ તો કે નીચે ઊભા તાર આ પ્રજા. મેં કીધું, કોનો બાબો? કે મગનભાઈનો. એટલે આ ભાઈ આ કોઈ જુદી ચીજ છે. બાળકોને સારા રાખવા, સારા રાખવા, સંસ્કાર રાખવા. હમણાં એક શિક્ષકે એક બહેનને કીધું ગામડામાં કે બેન તમારા છોકરાને નવરાવીને મોકલતા હોય તો. એ બાઈ કે અમારા છોકરાને ભણવા મોકલી છું, ઊંઘવા નહીં. અમે ગમે ત્યાં મોકલી, તમારે ઊંઘવાનું નહીં. એટલે આ ભલા અમારે એવી મજા આવે આપણને. આજકાલ તો બહુ સારો સમય છે હો પહેલાં કરતાં. ઘણા એવી વાતો કરે છે, આ ખૂટી ગયું, આ ખૂટી ગયું, કાળ ને દુઃખ બધી વસ્તુ મળી રહેશે. ક્યાંક વાયરથી આવે છે, ક્યાંક ભૂંગળામાંથી આવે છે, ક્યાંક તારમાંથી આવે છે, આયલું જ આવે છે. તમે જોવો ખરા કેટલું વાયરિંગ છે, કોના માથે ક્યાં વાયર આવેલા હતા એમ ખબર જ નથી. દોરડામાં દોરડા ને એમાં દોરડા. હા, પ્રકાશ મેળવ્યા કરે છે, હોવ કોઈ ટમટમિયા કરે છે, કોઈ ફોક્સ કરે છે, કોઈ મોટા મોટા ભડકા કરે છે. હા, પણ ઘણું સાધન વધ્યું છે. ત્રણ બટન દબાવવાનું અમેરિકા વાંચતા એવા સાધનો છે. પીસીઓ, રેસ્ટેડિન, લે મોબાઈલ. મોબાઈલ તો અમે ગઢવી શરૂ કર્યું. હા, મોબાઈલની શરૂઆત તો ગઢવી લોકો છે. પહેલાં અમે ગાતા ત્યારે કાને હાથ દઈને ગાતા, એ કાને હાથ દેતા ને એટલે ફોન રાખ્યો લોકો બોલ તો. એટલે કાલે હાથ તો દેવો જ પડે, આગળ અવાજ પગાડવો હોય. એ કરે કાલે શું ભલા માણસો. આ દેશનું સાહિત્ય, આ દેશની કલા, આ દેશના સંસ્કાર, ખુમારી એ હા આગવી છે. વિચાર ઊંચા કરવા બસ આ મારી ભલામણ. અમારા હળવદનો મામદભાઈ નીકળ્યા ને કષ્ટનારણમાં, તો બહુ રણ તો બહુ લાંબુ ને, દરેક ભાષામાં દરેક સ્તુતિ કરે. દેવીને દેવીની ભાષામાં, દેવને દેવની ભાષામાં, મુસ્લિમ ભાઈઓ એની ભાષામાં, ઉર્દુવાળા ઉર્દુ ભાષામાં, સંસ્કૃતવાળા સંસ્કૃત ભાષામાં, દરેક ભાષામાં સ્તુતિ અને ભાવ નખા નખા હોય છે. ભાષા જ નખી નખી હોય છે, અર્થ તો એક જ હોય છે, પ્રાર્થના. એ પ્રાર્થના એણે ખુદા પાસે કીધું કે ખુદા મેરે કોઈ છોટા સા ટટુ દે દે, એ કે નાનું એવું ઘોડું દે, એવું હિન્દીમાં કીધું. હું એ કહું છું કે વિચાર તો ઊંચો રાખવો. આ કહે છે છોટા સા ટટુ દે દે, એમાં ધાંગધ્રા ઠાકોર ઘોડી લઈને નીકળી ગયેલા, ભૂલ ભૂલમાં હબર ઘોડી આવી ગયેલી, બગડતા બગડતા બગડતા જાય એ રણ આવ્યું ના, એ રણમાં ઘોડીએ ઠાણ દીધું અને ઘોડીને નાની એવી વસીરી આવી. અહીંયા પડકે ઉભેલો મામદ, કહે તારું નામ શું? કે મામદ. ક્યાંનો છો? ગળવડનો. કેવા છો? કે ઘાસી. એક આ વસીરી ઉપાડલી. ચડવા માગેલી ઉપાડવા મળ્યું, શું કામ? છોટા સા માગ્યા હતા. અહીંયા મોટો ઘોડો માગ્યો તો શું વાંધો હતો? ખુદા ભાઈ કે ઈશ્વર મને કાધું ઘોડી દે હારી, છોટા સા દે દે. હવે મોટું માગી લે. ઈશ્વર મળે, ભગવાન મળે, રાજા મળે ત્યારે વધુ માગી લેવું. આ મારી ભલામણ છે. એક રાજા બહુ ભૂખા થયા, ડુંગરાની માલ પર ઘોડા થાય, બગડતા બગડતા બગડતા ઘોડો લગાય, ખોપની માલ પર ગયા, પહાડની માલ પર ગયા, પછી તો ભૂખ લાગે છે. આ પ્રકૃતિ છે. અને ભૂખ લાગ્યા પછી બે ટાઈમ ખાઈ લો, ભેગું ખાઈ લે, એ વિકૃતિ છે. ઘડી ઓળી બાથરૂમ કૂચા કરે, કઈ બાજુ છે? ઘર જણીને ન હોવા દે, પડખેવાળા ન હોવા દે. બાથરૂમ કઈ બાજુ છે? એટલે ભાઈ તો ઓછું ખાવું તું. ખાવું પડે, પ્રકૃતિ છે. બે ટમનું ભેગું ખાઈ લે વિકૃતિ છે, અને અડધામાંથી અડધું બીજાને આપે છે એ આપણી સંસ્કૃતિ છે. પણ આ શીખ ખાવી પ્રકૃતિ છે. બોલો, શીખ તો આવે હેક શીખ કરે માણસ કરે કે નહીં? પણ શીખ આવે ને રૂમાલ આડો જો ને એ આપણી સંસ્કૃતિ છે, ને ખામાવાળા ભરાઈ રહે. આ બધું સમજવા જેવું છે કે જેવી તેવી વાત નથી. તમારે શીખ ખાવી હોય ને તો લુગડું વાળું રાખવું જોઈએ, એટલે ખામાવાળા સિતરાઈ જાય. પ્રકૃતિ છે, તેનું કામ કરવાનું જ છે. રાજા ભૂખા થયા, બોલો ડુંગરામાં, હવે ખાવું શું? ત્યાં શું મળે? કાળો ઉનાળો. પણ ડુંગરની ઢકની બહાર નીકળતા બે માર્ગ નોખા પડતા હતા ને, અહીંયા એક ડોશી બેઠા હતા. ડોશી પાસે હુંડલી પડી હતી, હુંડલીમાં ચાર કેરીઓ પડી હતી. એ કેરી જોઈને રાજા ઉભા રહ્યા. બોલો, કેમાળી આ કેરી વેચો છો? એવું પૂછ્યું. બોલો કે આ કે શું લ્યો છો? કે રૂપિયાની ચાર, એક 1100 રૂપિયાની ચાર. કે આ 1100ની ચાર? તો કે મારી કેરી તો રૂપિયાની ચાર મળે. ડોશી કે રૂપિયાની ભલે 8 મળે કેરી, રાજા ક્યારે મળે?
1: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
2: जोड़ियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
1: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
2: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
1: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है. जोड़ियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.

0: ગોલમાલ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું. સ્વર આપ્યો હતો સપન ચક્રવર્તી અને આર ડી બર્મને.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદેં, નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

0: ಹೀರಾಪನ್ನ ಫಿಲ್ಮ್ನೂ ಆಗಿದೆ ಅಪ್ಪ ಸಾಂಬಿಡಿಯು ಕಿಶೋರ್ ಕುಮಾರನೇ, ಲತಾ ಮಂಗೇಶ್ಕರ್ನ ಸ್ವರ್ಮ.
1: અરે ભાઈ તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ઓલા ચીમનની વાત સાંભળીને
4: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: લૈલા મજનુ ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી મહેબૂબા.
1: પોલીસ?
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

પરાયા ધન ફિલ્મનું આ ગીત હતું, સ્વર આપ્યો હતો કિશોર કુમાર અને લતા મંગેશકરે. અને સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે.

0: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
5: जोड़िया प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
4: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
5: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
4: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
5: जोड़िया फॉर्चून पार्क गैलेक्सी वापी में.
6: अलिया सिकंदर तू अत्यारे दरिया जाय छे?
7: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
6: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: दादरा नगर हवेली और दमण दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
9: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू.
8: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं. डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं.
9: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtedinhdd.in.
8: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा નગર હવેલી ઓર દમણ દીવ.
0: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ એક કાવ્ય પઠન. રજૂ કરી રહ્યા છે જલન માત્રી.
10: ગઝલ છે, સુવા નથી દેતા. મતલબ છે, તમારી યાદના સંભારણા સુવા નથી દેતા. તમારી યાદના સંભારણા સુવા નથી દેતા. શિકાયત અન્યની શી આપણા સુવા નથી દેતા. શિકાયત અન્યની શી આપણા સુવા નથી દેતા. અને શેર છે, એ હિતલ હાથ જે લેતા બલાઓ ટાંચકા ફોડી. જે હેતલ હાથ જે લેતા બલાઓ ટાંચકા ફોડી. એ યાદ આવી મને, ઓ વારણા સુવા નથી દેતા. શેર છે કે છે એના માટેના કારણ ઘણા સુવા નથી દેતા. છે એના માટેના કારણ ઘણા સુવા નથી દેતા. સ્વપન આવી મને, બિહામણા સુવા નથી દેતા.

पिता शहर छे कि जनेता नी एहेतल लोलिए जे नींद मड़ती थी, जनेता नी एहेतल लोलिए जे नींद मड़ती थी, ए याद आवी ने लोली पारणा सुवा नथी देता, ए याद आवी ने लोली पारणा सुवा नथी देता, तमारी यादना संभारणा सुवा नथी देता। शेर छे કે તમે ક્યાં બાકી રાખ્યું છે ખુદામને પજવવાને, તમે ક્યાં બાકી રાખ્યું છે ખુદામને પજવવામાં, શિરે છે આપના દોષો ઘણા સુવા નથી દેતા, તમારી યાદના સંભારણા સુવા નથી દેતા, શિકાયત અન્યની શી આપના સુવા નથી દેતા। મુક્તા છે કે પવન રૂપે તમારી યાદ અફડાય છે એ કારણ, પવન રૂપે તમારી યાદ અફડાય છે એ કારણ, જલન ભટકાઈ બારી બારણા સુવા નથી દેતા, જલન ભટકાઈ બારી બારણા સુવા નથી દેતા, તમારી યાદના સંભારણા સુવા નથી દેતા, શિકાયત અન્યની શી આપણા સુવા નથી દેતા। બીજી ગઝલ છે સૂતરના તાંતણે, એક જ મતલા છે, એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે, એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે, જ્યારે મનુષ્યો છે બધા એક સરખા આપણે, એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે। શેર છે કે માનવ મટીને થઈએ જો શૈતાન આપણે, માનવ મટીને થઈએ જો શૈતાન આપણે, દંગાઓ તો જ થાય છે તહેવાર ટાંકણે, દંગાઓ તો જ થાય છે તહેવાર ટાંકણે, એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે। શહેર છે કે આકાશવાળો એને તો તરત તોડી નાખશે, આકાશવાળો એને તરત તોડી નાખશે, કલ્પનમાં કહો દુઃખી હૃદય મહેલો અગર ચણે, કલ્પનમાં કહો દુઃખી હૃદય મહેલો અગર ચણે, એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે। શેર છે કે ઉજ્જળ દિશે છે, ઉજ્જળ દિશે કાં દિવસે રસ્તાઓ શહેરના, ઉજ્જળ દિશે કાં દિવસે રસ્તાઓ શહેરના, બેઠા છે લો ઘરમાં કાં બંધ બારણે, બેઠા છે લો ઘરમાં કાં બંધ બારણે, ઉજ્જળ દિશે કાં દિવસે રસ્તાઓ શહેરના। મકતા છે ગોળીથી એ વીંધાઈને મરવા પડી જલન, ગોળીથી ગોળીથી એ વીંધાઈને મરવા પડી જલન, ગાંધી જે મુક્તિ લાવ્યા તા સૂતરને તાંતણે, ગોળીથી એ વીંધાઈને મરવા પડી જલન, ગાંધી જે મુક્તિ લાવ્યા તા સૂતરના તાંતણે, એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે, જ્યારે મનુષ્ય છે બધા એક સરખા આપણે। ત્રીજી ગઝલ છે રમાડે છૂટકો, મતલા છે ગયા દિન જવાનીના પાછા વળે તો, ગયા દિન જવાનીના પાછા વળે તો, પ્રણયની સરિતાઓ હેલે ચડે તો, ગયા દિન જવાનીના પાછા વળે તો। શેર છે કે શિરેથી ઉતારી રમાડે જ છૂટકો, શિરેથી ઉતારી રમાડે જ છૂટકો, મુસીબત જો માથા પર આવી પડે તો, શિરેથી ઉતારી રમાડે જ છૂટકો, મુસીબત જો માથા પર આવી પડે તો। શેર છે કે તમારી તો આદત છે જોયા જ કરવું, તમારી તો આદત છે જોયા જ કરવું, અનલ હક વધી સૂળીએ કો ચડે તો, તમારી તો આદત છે જોયા જ કરવું, અનલ હક વધી સૂર્યે કો ચડે તો। શેર છે કે પછી હું ગણકારું ના કોઈને પણ, પછી હું ગણકારું ના કોઈને પણ, મને તારા જેવું અગર આવડે તો, પછી હું ગણકારું ના કોઈને પણ, મને તારા જેવું અગર આવડે તો, ગયા દિન જવાનીના પાછા વળે તો, પ્રણયની સરિતાઓ હેલે ચડે તો। શેર છે કે ગરીબીનું નીકળી જ જાય નિકંદન,
गरीबी नू निकली ज जाए निकंदन खुदाए ऊपर थोड़ू चिंतन करे तो, गरीबी नू निकली ज जाए निकंदन खुदाए ऊपर थोड़ू चिंतन करे तो। शेर छे के गगन थी पची हूँ कोई नो ए मोहताज रहूँना, पची हूँ कोई नो ए मोहताज रहूँना, दुआ जे करूँ सगड़ी माड़ी फड़े तो, दुआ जे करूँ सगड़ी मारी फड़े तो, पची हूँ कोई नो ए मोहताज रहूँना, मकता छे गगन थी चमकता सिताराओ तूटी, गगन थी चमकता सिताराओ तूटी, जलन मारा खोड़ा माँ आवी पड़े तो, गगन थी चमकता सिताराओ तूटी, जलन मारा खोड़ा माँ आवी पड़े तो, गया दिन जवानी ना पाछा वड़े तो, प्रणयनी सरिताओ हेले चढ़े तो। गजल छे शीर्षक से नीलकंठ बनवानू मतला छे, मने पण थाय छे क्यारेक मन नीलकंठ बनवानू, मने पण थाय छे क्यारेक मन नीलकंठ बनवानू, मळे बहानू अगर शंकरनी माफक झेर पीवानू, मळे बहानू अगर शंकरनी माफक झेर पीवानू, मने पण थाय छे क्यारेक मन नीलकंठ बनवानू, शय छे કયામતમાં થવાનું જે હશે તે થઈને રહેવાનું, કયામતમાં થવાનું જે હશે તે થઈને રહેવાનું, કે ઝાલિમ ઝાલિમ હાથમાં પડ્યા પછી શા કાજે ડરવાનું, કે ઝાલિમ હાથમાં પડ્યા પછી શા કાજે ડરવાનું, કયામતમાં થવાનું જે હશે તે થઈને રહેવાનું। શેર છે કે અનલ હક બોલું હો તો લો બોલો ડર હવે કોનો, અનલ હક બોલું હો તો લો બોલો ડર હવે કોનો, નથી મંસૂર માફક કોઈ સૂળી પર ચડાવવાનું, નથી મંસૂર માફક કોઈ સૂળી પર ચડાવવાનું, મને પણ થાય છે ક્યારેક મન નીલકંઠ બનવાનું। શેર છે કે પશુઓ જેમ ઇન્સાનો અહીં રહેસાય છે યારબ, પશુઓ જેમ ઇન્સાનો અહીં રહેસાય છે યારબ, આ દુનિયા છે કે માનવ વધને માટેનું કતલખાનું, આ દુનિયા છે કે માનવ વધને માટેનું કતલખાનું, પશુઓ જેમ ઇન્સાનો અહીં રહેસાય છે યારબ, ને મકતા છે હા એક શેર છે કે ખતમ કરવા ગરીબી ભેગા થઈને સૌ જજુમી લો, ખતમ કરવા ગરીબી ભેગા થઈને સૌ જજુમી લો, મદદ માટે ગગન પરથી નથી કોઈ ઉતરવાનું, મદદ માટે ગગન પરથી નથી કોઈ ઉતરવાનું, ખતમ કરવા ગરીબી ભેગા થઈને સૌ ઝઝૂમી લો, અને મકતા છે ગુનેગારોને અંતે માફ કરવાનો છે એ જાણી, ગુનેગારોને અંતે માફ કરવાનો છે એ જાણી, જલનને છે પસંદીથી ગુનેગારોમાં રહેવાનું, જલનને છે પસંદીથી ગુનેગારોમાં રહેવાનું, ગુનેગારોને અંતે માફ કરવાનો છે એ જાણી, જલનને છે પસંદીથી ગુનેગારોમાં રહેવાનું। ગઝલ છે પ્રણય આકાર લેશે મતલા છે, પ્રણય આકાર લેશે તો જમાનાને દર્દ થશે, પ્રણય આકાર લેશે તો જમાનાને દર્દ થશે, દર્દ જો ઘર કરી જશે તો કઈ રીતે મીટાવાશે, દર્દ જો ઘર કરી જશે તો કઈ રીતે મીટાવાશે, પ્રણય આકાર લેશે તો જમાનાને દર્દ થશે। શેર છે સમજમાં એ ના આવે છે કે આવું કઈ રીતે થશે, સમજમાં એ ના આવે છે કે આવું કઈ રીતે થશે, કે પાપી આત્મા પરમાત્મા સાથે ભળી જશે। શેર છે કે અહીં અહિંસા સત્યના રસ્તા ઉપર જે ચાલવા જશે, અહિંસા સત્યના રસ્તા ઉપર જે ચાલવા જશે, ખુદા તારી કસમ પૈગંબરો સમ ઠોકરો ખાશે, અહિંસા સત્યના રસ્તા ઉપર જે ચાલવા જશે, ખુદા તારી કસમ પૈગંબરો સમ ઠોકરો ખાશે, અમારી સાથે આથડશે એ નક્કી ખોખરો થશે, બધા મંસૂર થોડા છે એ સૂળી પર ચડી જશે, અમારી સામે આથડશે નક્કી ખોખરો થશે, બધા મંસૂર થોડા છે કે સૂળી પર ચડી જશે, ને મકતા છે તું એવું માની પીશે ઝેર તો નાહક મરી જશે, તું એવું માની પીશે ઝેર તો નાહક મરી જશે, જલન તું ઝેર પી જશે તો શંકર જેમ પૂજાશે, જલન તું ઝેર પી જશે તો શંકર જેમ પૂજાશે,
પ્રણયાકાર લેશે તો જમાનાને દરદ થશે, દરદ જો ઘર કરી જશે તો કઈ રીતે મીટાવાશે.

0: ગઝલ છે. અલ્લાહ થઈ મતલા છે, અલ્લાહ થઈ ગવાઈ ગયું સાદગીનું નામ, અલ્લાહ થઈ ગવાઈ ગયું સાદગીનું નામ, ખીલ્યા પછીથી ફૂલ પડે છે કડીનું નામ. અલ્લાહ થઈ ગવાઈ ગયું સાદગીનું નામ, ખીલ્યા પછીથી ફૂલ પડે છે કડીનું નામ. શેર છે કે પહેલાં પડ્યું ગમીનું, પછીથી ખુશીનું નામ. પહેલાં પડ્યું ગમીનું, પછીથી ખુશીનું નામ. આશા નિરાશા દર્દગમ છે જિંદગીનું નામ, આશા નિરાશા દર્દગમ છે જિંદગીનું નામ. પહેલાં પડ્યું ગમીનું, પછીથી ખુશીનું નામ. શેર છે કે શૈતાન સામે ઉતરે જો સ્પર્ધામાં માનવી, શૈતાન સામે ઉતરે જો સ્પર્ધામાં માનવી, આવે પ્રથમ વિજેતા બની માનવીનું નામ, આવે પ્રથમ વિજેતા બની માનવીનું નામ. અલ્લાહ થઈ ગવાઈ ગયું સાદગીનું નામ. શેર છે, શેર છે કે ધોવાઈએ ગયું હશે જાણું છું તે છતાં, ધોવાઈએ ગયું હશે જાણું છું તે છતાં, સાગરમાંથી હું શોધું છું સાબરમતીનું નામ. ધોવાઈ એ ગયું હશે જાણું છું તે છતાં, સાગરમાંથી હું શોધું છું સાબરમતીનું નામ. શેર છે કે વેઠી છે ભૂખ પ્યાસને કોણે વધુ જગે, વેઠી છે ભૂખ પ્યાસને કોણે વધુ જગે, આવે છે ગણતરીમાંથી પૈગંબરીનું નામ, આવે છે ગણતરીમાંથી પૈગંબરીનું નામ. વેઠી છે ભૂખ પ્યાસને કોણે વધુ જગે. શેર છે કે આદમની ચીસો સાંભળી અલ્લાહ હલી ઉઠ્યો, આદમની ચીસો સાંભળી અલ્લાહ હલી ઉઠ્યો. પ્રકટ્યું તિમિરમહીથી પછી રોશનીનું નામ, પ્રકટ્યું તિમિરમહીથી પછી રોશનીનું નામ. અલ્લાહ થઈ ગવાઈ ગયું સાદગીનું નામ, ખીલ્યા પછીથી ફૂલ પડે છે કડીનું નામ. ને મકતા છે કે ત્યાંથી નહીં ખસી શકે એ આ જીવન હવે, ત્યાંથી નહીં ખસી શકે એ આ જીવન હવે, હૈયે વસી ગયું છે જલન માત્રીનું નામ. ત્યાંથી નહીં ખસી શકે એ આ જીવન હવે, હૈયે વસી ગયું છે જલન માત્રીનું નામ.
1: કાવ્ય પઠન હમણાં પર સાંભળી રહ્યા હતા, રજૂ કરી રહ્યા હતા કવિ જલન માત્રી. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ITI एडमिशन 2026-27
2: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in.
2: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.

0: કલાકાર મનહર ઉધાસને હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રવણ માધુરી કાર્યક્રમમાં.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: શ્રોતા મિત્રો, હવે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

0: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: सांभळो छो, दरियो खेडवा जाओ छो तो टोकन तो लीधु छे ने?
3: हा हा, याद राखी ने लीधु छे। मने ए पण खबर छे के जे व्यक्ति ना नाम नु टोकन होय ते ज व्यक्ति दरियो खेडवा जई शके छे। बीजा कोई ना नामे दरियो खेडवा जवू ए सजापात्र गुनो छे अने એમ કરવાથી માછીમારી નું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી।
3: હા, મારી માં કાયદા નું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન पुलिस द्वारा जनहित में प्रसारित।
4: ITI एडमिशन 2026-27
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
5: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
5: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
6: હું છું આપની સૈયર નિકેતા, લઈને હાજર આપનો મનગમતો કાર્યક્રમ સૈયર। મહિનો જૂન મહિનો આવી ગયો છે અને હવે ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે, તો ચોમાસા માટે સજ્જ થઈ જવું પડશે ને। તો ચોમાસાની ઋતુ દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ તેની વાત કરીએ। મહિનો, ચોમાસાની ઋતુ આમ તો ખૂબ મનમોહક હોય છે, જાણે કે સમગ્ર પ્રકૃતિ નાઈ ધોઈને સુગંધિત થઈને ઉભી હોય ને તેવું લાગે। પરંતુ આજ સમય છે જયારે આપણે આપણી તબિયતની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે। તો બહેનો, ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા જાળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જેમ કે ચોમાસામાં પાણીજન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે, તેથી પાણીને ઉકાળીને જ પીવું જોઈએ। હંમેશા તાજો, ગરમ અને ઘરે બનાવેલો ખોરાક જ ખાવો જોઈએ। વાસી કે બહારનું ખુલ્લું ખાવાનું ટાળવું જોઈએ। આ સમય પાચન શક્તિ નબળી હોવાથી હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ। કાકડી, ટમેટા જેવા વધુ પાણીવાળા ખોરાક ઓછા ખાવા જોઈએ। બને તેટલા ગરમ પીણા પીવા જોઈએ, જેમ કે આદુવાળી ચા, હળદરવાળું દૂધ કે પછી ગરમ સૂપ। આમ કરવાથી ગળું સારું રહે છે। ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, જે માટે આપણા ડાયટમાં વિટામિન સી યુક્ત ફળો જેવા કે લીંબુ, આમળાનો સમાવેશ કરવો જોઈએ। હવે ચોમાસું છે એટલે સ્વચ્છતાનો તો વિશેષ ખ્યાલ રાખવો પડે, જેનાથી આપણે બીમારીથી બચી શકીએ છીએ। ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓથી બચવા માટે મચ્છરદાની કે મચ્છર ભગાડવાની ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ। ઘરની આસપાસ કુંડા કે ટાયર અથવા તો ખાડાઓમાં પાણી જમા થવા ન દેવું જોઈએ। બહારથી આવ્યા પછી હાથ પગ સાબુથી બરાબર ધોવા જોઈએ। આ ઉપરાંત કેટલીક વિશેષ સાવચેતી પણ રાખવી જોઈએ, જેવી કે ઘરમાં ભેજ હોય ને તો ઇલેક્ટ્રિક વાયર કે સ્વિચોને ભીના હાથે અડવું ન જોઈએ। જ્યારે આપણે વરસાદમાં બહાર જઈએ તો રેઇનકોટ કે છત્રી સાથે રાખવી જોઈએ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બને તેટલું જવાનું ટાળવું જોઈએ। ભીના કપડાં કે બૂટ તરત જ બદલી નાખવા જોઈએ, જેથી આપણાને ચામડીના રોગો ન થાય। બેનો, આ બાબતોનું તમે ધ્યાન રાખો ને તો તમે અને તમારો પરિવાર ચોમાસામાં ફિટ અને ફાઇન રહી શકો છો। બેનો, આ તો થઈ ચોમાસામાં સ્વાસ્થ્યની કાળજીની વાતો, અને હવે વાતાવરણને થોડું હળવું બનાવી દઈએ। સાંભળીએ એક સરસ મજાનું ગીત।

0: બહેનો, પાન લીલું જોવા માટે વૃક્ષનું હોવું જરૂરી છે. તો બહેનો, તમે પણ વૃક્ષારોપણની તૈયારી કરી લેજો અને આખું વર્ષ લીલા પાન જોતા રહેજો. બહેનો, આપણે જ્યારે પણ બીમાર હોવાની વાત કરીએ છીએ ત્યારે મગજમાં તાવ, શરદી કે દુખાવો જ આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણીવાર શરીરનો દુખાવો એ શરીરમાં નહીં પણ મનમાં છુપાયેલો હોય છે? આજે આપણે વાત કરીશું કે કેવી રીતે આપણા વિચારો અને માનસિક સ્થિતિ આપણા શરીર પર સીધી અસર કરે છે. તો ચાલો સાંભળીએ દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ, માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર.
1: નમસ્તે શ્રોતા મિત્રો, સ્વાસ્થ્ય એ જીવનની સૌથી ઉત્તમ મૂડી છે. આપણે સૌ આપણી શારીરિક તંદુરસ્તી વિશે હવે ઘણા જાગૃત થયા છે, પણ હજુ વધુ જાગૃત થવાની જરૂર છે. આપણી જાગૃતતા શારીરિક લક્ષણ તરફ છે, પણ ઘણીવાર ઘણા માનસિક લક્ષણોને જાણે અજાણે આપણે ઉપેક્ષિત કરીએ છીએ. આ ઉપેક્ષા લાંબા ગણે ઘણા એવા રોગોને શરીરમાં નોતરે છે કે આપણને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. આપણું શરીર અને મન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યારે પણ કોઈ પણ એકને તકલીફ પડે છે ત્યારે બીજાને તેની અસર થાય છે, તેમજ જો ખુશી પણ મળે તો સ્વાસ્થ્ય સારું બને છે. યોગ્ય ઇલાજ કરાવી લઈએ અને આપણે સાજા થઈ જઈએ. પણ ઘણીવાર એવા માનસિક લક્ષણો હોય છે જેની આપણે સતત ઉપેક્ષાઓ કરતા હોઈએ છીએ, જેવા કે લાંબા સમયથી મન ઉદાસીન રહેવું, કોઈ કામમાં મન ના લાગવું, ખૂબ ડર લાગવો, અકારણ ચિંતા રહેવી, કામમાં નિરસતા અનુભવવી. આને આપણે મોટાભાગે સમય પર છોડી દેતા હોઈએ છીએ, પણ જ્યારે તે જતું જ નથી ત્યારે આપણે એ તરફ ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ. ટેવાઈ જઈએ છીએ કે આ તો આપણી ટેવ છે, અને લાંબા ગાળે આને લીધે એવા રોગ લાગુ પડી જાય છે જે દેખીતી રીતે તો શારીરિક જ જણાય, પણ તેના મૂળિયા આપણા માનસમાં ખૂબ જ ઊંડા રોપાયેલા હોય છે. આપણી આસપાસ કે સાથે એવી પરિસ્થિતિ, પ્રવૃત્તિઓ કે પછી સંબંધો હોય છે જે આપણા પર કોઈ જોખમ કે ધમકી અનુભવતા હોય, કે આપણામાં નિરાશા ઉદ્ભવતા હોય, અથવા તો આપણા પર દબાણ કરીને તાણનો અનુભવ કરાવતા હોય. આ સિવાય રોજિંદા જીવનનો સંઘર્ષનો સતત અનુભવ થતો હોય અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન સૂજે એવી પરિસ્થિતિ બની જતી હોય, આવા સમયે વ્યક્તિને માનસિક અસર પહોંચે છે. આ પરિસ્થિતિને યોગ્ય સમયે યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો તેની શરીર પર લાંબી ઊંડી અસર પડે છે. જેમ કે કોઈ દિવસ ઊંઘ ના આવે, ઊંઘમાં ખલેલ પડે, ઊંઘમાં તૂટક તૂટક આવે, વધુ પડતા થાકનો અનુભવ આવે, કારણ વગર ક્યાં તો કોઈ માણસ ખાખા કરે કે પછી ખાવા ઉપર અરુચિ થઈ જાય. ઘણીવાર આપણને સારું ના લાગતું હોય તો આપણે એવું તીખું, ખાટું, વધારે પડતું મસાલાવાળું ખાવાનું અપનાવી લઈએ, જંક ફૂડ અપનાવી લઈએ, જે લાંબા ગાળે શરીરને રોગ લાવે છે. વ્યક્તિ તાણયુક્ત વાતાવરણમાં લાંબો સમય રહે કે સ્વભાવ જ તાણયુક્ત બની ગયો હોય તો તેને એસિડિટી થવાની સંભાવના વધી જાય છે. હાઇપોટેન્શન, બ્લડ પ્રેશર. સામાન્ય રીતે એવું જણાય છે કે વધુ પડતો મીઠાવાળો, તેલવાળો કે ચરબીયુક્ત ખોરાક ખાવાથી થાય, પણ આના કરતાં પણ વધુ જવાબદાર એ છે કે જ્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકતો નથી, લાગણીશીલ બની જીવનના નિર્ણયો લે છે, ત્યારે હાઇપરટેન્શન થવાના વધુ કારણો બને છે. કોલેસ્ટ્રોલ, જે કારણ વધુ પડતું ચરબીયુક્ત ખોરાક કરતાં વધુ જોખમી એ વ્યક્તિઓ જે આળસુપણું કે એદીપણું બની અને નિષ્ક્રિય પોતાના જીવનને બનાવે છે. અસ્થમા. અસ્થમાનું મુખ્ય કારણ ફેફસાને પ્રાણવાયુ જ્યારે પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે થાય છે, પણ એનું વધુ જવાબદાર કારણ વ્યક્તિ જ્યારે વારંવાર કે સતત ઉદાસ, ગમગીન, દુઃખી લાગણીઓથી ઘેરાયેલો રહે અને ત્યારે તે સતત ગૂંગળામણ અનુભવે છે, જે ફેફસાની ક્રિયાશીલતાને અસ્થિર બનાવી દે છે. ડાયાબિટીસ કે મધુપ્રમેહ. વધુ પડતા ગળ્યા પદાર્થથી થતો હોવાનું મનાય છે, પણ જ્યારે વ્યક્તિ સ્વાર્થી અને જિદ્દી કે અક્કડ વલણથી પીડાય છે ત્યારે તેની અસર સ્વાદુપિંડ ગ્રંથિ, જે આપણા પાચક રસને જઠરમાં ઠાલવે છે અને પાચકને સંતુલિત રાખે છે, તેના કાર્યને બહુ જ ખોરવે છે અને તેની અસર શરીરમાં રહેલા ખાંડના પ્રમાણને અસ્થિર બનાવે છે. આ રોગ પહેલા મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળતો હતો, પણ હવે એ નાના બાળકો કે યુવા વર્ગમાં પણ જોવા મળે છે. પથરી, કિડની સ્ટોન, આ ફક્ત કેલ્શિયમ ઓક્સિલેટેડ ડિપોઝિશન નથી, પણ નકારાત્મક લાગણી અને નફરતની તીવ્ર અનુભૂતિને કારણે પણ થાય છે. સ્પોન્ડોલાઇસિસ, કરોડરજ્જુના L4 અને L5 મણકાની સ્થિતિ કે સર્વાઇકલ ડિસઓર્ડર પણ જે વ્યક્તિઓને ભવિષ્યની ખૂબ જ ચિંતા, ડર કે પોતે બહુ જ બોજારૂપ હેઠળ છે એવો અનુભવ કરતો હોય તેને થવાની સંભાવના વધુ હોય છે. બીજા થોડા વધુ ઉદાહરણો જોઈએ તો ડોકનો દુખાવો, તાણથી થાક લાગવી, હતાશ, ચીડિયાપણું વગેરેથી થાય છે. ખોટી રીતે બેસવા, ચાલવા, ઊંઘવાની રીતો, જેને આપણે પુઅર પોસ્ચર કહીએ છીએ, એને લીધે પણ થાય છે. તાણ અને ચિંતાથી મેદસ્વીપણું વધે છે. જે વ્યક્તિઓ જોડે આપણને ન ગમતું હોય એને સાંભળવું પડે સતત, ત્યારે કાનમાં સાંભળવાની સમસ્યા થાય છે. આંખમાં ઝાંખપ આવવી, આંખનું પ્રેશર વધી જવું, મોઢામાં ચાંદા પડવા, આંતરડામાં ચાંદા પડવા કે લાંબા સમય સુધી સતત તાણ અને ચિંતામાં રહેતી વ્યક્તિને ઓસ્ટ્રો આર્થરાઇટિસ, જેને રાંઝણ કહે છે, તે પણ થવાની સંભાવના છે. આ જ રીતે પીઠનો દુખાવો, જે વ્યક્તિમાં જીવનનો અથવા જીવન પ્રત્યેનો ડર, સતત અસલામતી કે અતિજીવન સંઘર્ષની જમઝૂમતા હોય તેમને થવાની સંભાવના વધુ છે. હાઇપરટેન્શન, નકારાત્મક લાગણીઓ, સામાજિક અને આર્થિક ચિંતા, જે જીવન જીવવાના ડરને ઉદ્ભવ કરે છે. હાર્ટ ડિઝીઝ, નિરાશા, હતાશા, ચિંતા, તાણ, ડર, ગમગીન પરિસ્થિતિ અને અસુરક્ષતામાં રહેતા વ્યક્તિઓમાં શ્વાસ અને હાર્ટ સંબંધી ડિસીઝ થવાની શક્યતાઓ છે. તમને કદી તમારો હાથ દુખે છે અકારણ? હા, હાથના બાવડા દુખતા હોય એને અથવા હાથના સ્નાયુ અક્કડ થઈ ગયા છે એવું લાગે તો માની લેજો કે તમે સતત ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાં લાંબા સમયથી રહો છો. અને બીજું ખાસ, જે વ્યક્તિ સતત એમ માનતો હોય કે હું માંદો છું અને એવું વિચારતો હોય કે હું કદી સાજો નહીં થાઉં, તે સદા જ માંદો રહે છે. આમ જવા જઈએ તો આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય છે, એટલે કે જીવનશૈલી આધારિત રોગો છે. આને ઓછા કરવાના ઘણા જ સરળ ઉપાયો છે. પરિસ્થિતિ જેવી કે એવી પૂર્ણ રીતે બિનશરતી રીતે સ્વીકારો. પરિસ્થિતિ આવતી જ રહેવાની છે, એને સ્વીકારી લો જેવી આવી છે તેવી. શારીરિક અને માનસિક ફિટનેસ જે જાળવો. તાણ ઓછા કરવા યોગ, ધ્યાન કે એવા કોઈ પ્રયોગો કરો. સતત કાર્યશીલ રહો. ઘરમાં અને ઘર બહાર આંતર સંબંધો સુમેળભર્યા બનાવો. પરસ્પર મદદ કરો. ભાર લાગતા સંબંધો, પરિસ્થિતિ, માન્યતાઓ, પ્રવૃત્તિને ત્યજો. હૂંફ સાથે રહો. થોડી ઘણી કસરતો કરો. એક જગ્યા ઉપર લાંબો ટાઈમ બેસી ના રહો. પોતાના માટે સમય કાઢો અને પોતાને ગમતું કાંઈક તો કરો. સારું સંગીત સાંભળો. હંમેશા આભાર માનો. ઈશ્વરનો માનો, માતા પિતાનો માનો, કુટુંબનો માનો કે પોતાનો પણ માનો. યોગ્ય પ્રમાણમાં ઊંઘ લો. કૃત્રિમ કરતાં કુદરતી સાધનોનો વધુ ઉપયોગ કરો. જીવનમાં ધીમા પડો, એટલે કે 24 કલાકમાં 48 કલાક જીવવાની આશા છોડી દો. આપણા શરીરના આ જે 4 હોર્મોન્સ છે એ આપણા જીવનમાં ચમત્કાર કાઢી શકે છે. એન્ડોર્ફિન્સ, આ એક હોર્મોન્સ છે. આપણે જ્યારે કસરત કરીએ છીએ ત્યારે આનો સ્ત્રાવ થાય છે. આનાથી કસરત કરવાની શરીરમાં પીડા દૂર થાય છે અને આપણને કસરત કરવાથી આનંદ આવે છે. હાસ્ય, લાફ્ટર, હવે તો હાસ્ય થેરપી બી થઈ છે, એ પણ એક રસ્તો છે. એમાં પણ આ એન્ડોર્ફિન સ્ત્રાવ ઝરે છે. અને દરરોજ લગભગ આ જાતની કસરતમાં સમય ફાળવીએ તો આખા દિવસનો ખુશીનો જથ્થો મળી રહે છે, તાજગીનો જથ્થો મળી રહે છે. આ સિવાય બીજો છે ડોપામિન. જ્યારે જીવનમાં આપણે નાના કે મોટા કોઈ પણ કામ પૂરા કરીએ અને એનો સંતોષ માણતા શીખીએ તો ડોપામિન રિલીઝ થાય છે. જ્યારે આપણને ઘરે કે કામ પર કામની નાની નાની કામની પ્રશંસા મળે અને આથી આપણે જ્યારે ખુશ થઈએ છીએ ત્યારે ડોપામિન રિલીઝ થાય છે અને આપણને આનંદિત મહેસૂસ થાય છે. ત્રીજી ગ્રંથિ છે સેરોટોનિન. જ્યારે આપણે બીજા માટે કોઈ પણ નાનું મોટું કામ કરીએ, બીજાને મદદ કરીએ અને જે કામ કરવાનો સંતોષ મળે છે તેમાંથી આ સ્ત્રાવ ઝરે છે. ચોથું છે ઓક્સોટોસિન જ્યારે આપણે બીજી વ્યક્તિને નજીક

0: મહેસૂસ કરીએ છીએ. યાદ છે મુન્નાભાઈની જાદુઈ ઝપ્પી? હા, ખરેખર એ ખૂબ કામ કરે છે. આમ જ જ્યારે આપણે એકબીજા સાથે હાથ મેળવીએ, શેકહેન્ડ કરીએ, કે આપણે એકબીજાનો હાથ પકડીએ અને એમના ખભા ઉપર વીંટાળીએ, તો આ ઓક્સિટોસિનનો ખૂબ જ સ્ત્રાવ થાય છે. ટૂંકમાં, રોજ કસરત કરી એન્ડોફિન્સ મેળવો, નાના મોટા કામ કરી ડોપામિન મેળવો, બીજા સાથે સારા હુફાળો સંબંધો રાખી સેરોટિનિન મેળવો, એકબીજા સાથે આત્મીયતા કેળવી હૂફ મેળવો અને ઓક્સિટોસિન, આ ચારેય ગ્રંથિઓની ખુશી મેળવો. આ ખુશી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નમસ્કાર.
1: માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર. મેનું હમણાં જ આપે દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ સાંભળ્યો અને ફરી સાંભળીએ એક સુમધુર ગીત.

બહેનો, ચોમાસું હોય, બાર ઝરમર વરસાદ પડતો હોય અને સાથે જો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો કેવું? મોઢામાં પાણી આવી ગયું ને? તો ચાલો ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ અને મસાલેદાર વાનગીની રેસીપી આપી દઈએ. બહેનો, વરસાદની ઋતુમાં મકાઈનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે. તો રેસીપી નોંધ કરી લો. સૌપ્રથમ મકાઈના દાણાને ઉકાળી લો. તેની અંદર કોર્નફ્લાવર, મીઠું, મરી પાવડર અને લાલ મરચું નાખીને મિક્સ કરો. હવે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ સર્વ કરવા માટે ઉપરથી ચાટ મસાલો ભભરાવો અને લીંબુનો રસ છાંટો. લો, તૈયાર છે ક્રિસ્પી મકાઈ, એટલે કે ક્રિસ્પી કોર્ન. હવે વરસાદની સીઝન હોય અને ભજીયા ગોટા ન હોય એવું બને જ નહીં. બહેનો, અમદાવાદ હોય કે સૌરાષ્ટ્ર, કોઈ પણ ચોમાસું દાળ વડા વગર અધૂરું છે. તો ચાલો આપી રહી છું ચણાની દાળના વડાની રેસીપી. આ માટે ચણાની દાળને 3-4 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને આદુ મરચા અને કોથમીર સાથે અધકચરી પીસી લો. આ મિશ્રણમાં ડુંગળી, મીઠું અને મસાલા ઉમેરીને ગરમા ગરમ તેલમાં વડા ઉતારી લો. આ વડા ડુંગળી સાથે ખૂબ સરસ લાગે છે હો. બહેનો, મકાઈમાંથી બનતો પરંપરાગત ગુજરાતી હાંડવો પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી હોય છે. મકાઈના દાણા, દહીં, ચણાનો લોટ, ચોખાનો લોટ આ બધું મિક્સ કરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું. તેની અંદર તલ, આદુ મરચાની પેસ્ટ અને મસાલા નાખીને આથો આવવા દેવાનો. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકીને તેને પૂડાની જેમ બરાબર પકાવી લેવાનો. લો, તૈયાર છે ટેસ્ટી મકાઈનો હાંડવો. બહેનો, આવી જ એક બીજી ટેસ્ટી વાનગી છે બટાકાના ભજીયા. વરસાદની સીઝનમાં ઝટપટ બટાકાના ભજીયા બની જતા હોય છે. આ માટે બટાકાની પાતળી સ્લાઈસ કરો. બેસનની અંદર લાલ મરચું, હળદર, મીઠું અને સોડા નાખીને એક સરસ મજાનું બેટર બનાવો. બટાકાની સ્લાઈસને બેટરમાં બોળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. લો, તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી બટાકાના ભજીયા. બહેનો, જો તમારે લાઇટ અને ચટપટું ખાવું હોય તો મકાઈની ભેળ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે બાફેલી મકાઈમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુનો રસ, મસાલા અને સેવ ઉમેરીને મિક્સ કરો. લો, તૈયાર છે સ્વાદિષ્ટ મકાઈની ભેળ. બહેનો, ચોમાસામાં પારંપરિક રીતે બનાવાતી લીલી મકાઈના ચેવડાની રેસીપી આપી રહી છું. સૌપ્રથમ એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરવા મૂકું. તેમાં 3 નંગ લવિંગ, અડધો ટુકડો તજ, 5 ચમચી રાઈ, 5 ચમચી તલ, 5 ચમચી હિંગ અને 4-5 પત્તા મીઠા લીમડાના ઉમેરવા. ત્યાર પછી તેમાં 1/2 ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સહેજ સાંતળી લેવી. 2 કપ મકાઈનું છીણ ઉમેરવું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખીને સરખી રીતે મિક્સ કરવું. 5-7 મિનિટ મકાઈને ઢાંકીને ચઢવા દેવી. ત્યાર પછી તેની અંદર 1/2 કપ દૂધ ઉમેરીને ફરીથી 5 મિનિટ ઢાંકીને છીણને ચઢવા દેવું. પછી તેમાં 5 ચમચી ખાંડ અને 5 ચમચી લાલ મરચું નાખીને હલાવી લેવું. ત્યાર પછી તેમાં 7-8 નંગ કાજુ અને દ્રાક્ષ ઉમેરવા. અંતમાં કોથમીર ઉમેરીને ગાર્નિશ કરવું. ગરમા ગરમ સર્વ કરવું. અને હા બહેનો, આ વાનગીઓમાં આદુ, મરચા અને લીંબુનો વધુમાં વધુ ઉપયોગ કરો. તો બહેનો, ગરમા ગરમ મસાલા આદુવાળી ચા સાથે આ વાનગીઓનો આનંદ માણો. આ ચોમાસામાં ખાન પાન સાથે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. આપ સૌને હેપી મોન્સૂન. તો બહેનો, આ સાથે જ કાર્યક્રમનો સમય પૂરો થાય છે. ફરી મળીશું. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોત મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ

0: સાત સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેને મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે ફ્રાન્સ ભારત માટે ખાસ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની બે દિવસીય મુલાકાત માટે રવાના થશે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 ઓર 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है. यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवा टेक 2026 सम्मेलन में शामिल होंगे. पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ઉત્પાદન, સેમિકન્ડક્ટર અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક છે અને નાના શહેરો અને ગામડાઓના યુવાનો તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલોએ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી એનડીએ સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષની પાસિંગ આઉટ પરેડ ઐતિહાસિક હતી, કારણ કે પ્રથમ વખત એકેડમીના જેન્ટલમેન કેડેટ્સની સાથે મહિલા કેડેટ પાસ આઉટ થઈ હતી. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ 9 મહિલા કેડેટ્સને જોઈને ખાસ ખુશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના સંરક્ષણ દળોના ઇતિહાસમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે.
2: I am specially delighted to see 9 women cadets. This is watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. ફિનલેન્ડના વિદેશમંત્રી અલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ફિનલેન્ડમાં ભારતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી. શ્રી જયશંકરે યુરોપિયન દેશોની ટીકાને નકારી કાઢતા કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોએ યુરોપને મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદવાની ફરજ પાડી હતી, જેના કારણે ભારતને અન્ય આર્થિક વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે લિયાકી ફ્રીડમ જહાજ પર ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. મંત્રાલયે જણાવ્યું કે જહાજના કેપ્ટનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વજેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી. ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 217મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાંકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોની ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જોકે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબજો ડોલરની સ્થિર સંપત્તિના નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાની મધ્યસ્થીઓએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની 2 મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ED દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિ અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીને મોસમ ફિલ્મમાં. ગુલઝારે લખેલા આ ગીત માટે સંગીત આપ્યું છે મદન મોહને.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમ છે હિન્દી ફિલ્મ સંગીત. હવે પછીનું ગીત પસંદ કર્યું છે મહેબૂબા ફિલ્મમાંથી.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લે સાંભળીએ આશા ભોંસલે, આરતી મુખર્જી, શૈલેન્દ્ર સિંહ અને અમિત કુમારને. ફિલ્મ છે પરવરિશ. મજરૂ સુલતાનપુરીના શબ્દો છે અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે રજૂ કરીએ છીએ સંકલિત કાર્યક્રમ રામસાગરના રણકારે. આજે આપ સાંભળશો સંત કવિ દાસી જીવણના જીવન વિશે ભાગ બીજો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રામસાગરના રણકારે.

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામ સાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકાર. દાસી જીવનની વાણી. આલેખ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. કલાકાર હેમંત ચૌહાણ. શબ્દ કહાં સે ઉઠત હૈ કહાં જાત સમાઈ હાથ પાંવ જિનકો નહીં ઉસે કૈસે પકડ્યો જાય. શબ્દનું પ્રાગટ્ય અને શબ્દનો વિલય આ બે છેડાઓ વચ્ચે સમાઈ જાય છે આપણા સંતોની વાણી. એમાં માનવ જીવનનો મર્મ, માનવ અવતારનો ભેદ, પિંડ અને બ્રહ્માંડનું રહસ્ય આપણા સંતો ભક્તો અને ભજનિકોએ ગાયા છે. ભજન એટલે પંડના અનુભવોમાંથી પાંગરેલા શબ્દોની સાધના. દાસી જીવનના ભજનોમાં પણ એનો અધ્યાત્મ પંથનો અનુભવ વારંવાર ડોકાયા કરે. જેને શબ્દના બાણ વાગ્યા છે, શબ્દ કટારીએ જેના તન મન પ્રાણ વિંધાણા છે, એનો આનંદ અને એની વેદનાને દાસી જીવણે પોતાના ભજનોમાં વાચા આપી છે. જીવણ કહે, પાંચ તત્વ અને ત્રણ ગુણનું મારે વાલે બનાવ્યું છે વાણ. આ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ એ પાંચ મૂળભૂત તત્વોમાંથી સર્જન થયું છે પિંડનું, ને એ જ તત્વોથી ઘડાયું છે સમગ્ર બ્રહ્માંડ. એમાં સત્વ, તમ ને રજ જેવા ત્રણ ગુણોની ત્રિગુણાત્મક માયા વ્યાપી રહી છે. એનું રહસ્ય કોણ બતાવે? એનું રહસ્ય બતાવે સાચો સદગુરુ. અને સદગુરુની કૃપા થાય ને ત્યારે જ અંદર બેઠેલા પરમગુરુની ઓળખાણ થઈ જાય.

ગુરુ મળ્યા ને ગુરુગમ જળી, મટી ગઈ મંડળાની તાણાવાયણ. ભાઈ આ તો પ્યાલો પીધાના પ્રમાણ છે વો. ગુરુજીએ જેને ઓઘટ પ્યાલો પાયો છે એની નજરુમાં પછી પરમ તત્વરૂપી મોરલો કળા કરીને નાચી રહ્યો છે. આસમાનમાંથી ઊંચો અને પવનથી એ ઝીણો આપણા લેખા જોખામાં ન આવે એવો માપ કરવા જઈએ ને તો આપણા હંધાય માપ ટૂંકા પડે એવો મોરલો. ગંગા ને જમુના, ઈડા ને પિંગલા નાળી સ્થિર થઈ ગઈ છે. સુખમણા નાળીનું જાગરણ થયું છે ને ત્રિવેણી ને તીરે જેના બેસણા છે એવો આ મોરલો, એવો આ હંસલો, એવો આ અખિલ બ્રહ્માંડનો ધણી અલખ પુરુષ આજ જીવનની નજરુમાં આવી ગયો.

પોતાની જાતની ઓળખાણ થઈ જાય ને પછી જ આ સૃષ્ટિનું રહસ્ય જાણી શકાય. પણ પોતાની ઓળખાણ કરવા કરવું શું? આપણા સંતોએ એને માટે સહજ સરળ સાધના બતાવી છે. સંસાર છોડીને નહીં, જંગલમાં ભાગી જઈને નહીં, કાયાને આકરી તાવણીમાં હઠયોગની ભઠ્ઠીમાં જલાવીને નહીં, પણ સંસારની વ્યવહારના કામ કરતા કરતા અલખ નિરંજનનો ભેટો થઈ જાય એવી સાધના કઈ? તો દાસી જીવન કહે છે, દેખો નિરખો પરખ કરો, તમારા અંતરમાં ઊંડા ઉતરો, તમે કોણ છો, તમારે શું કરવાનું છે એની પીછાણ મેળવી લ્યો. ક્યાં વાગે છે ઈ અનહદ નાદ, ક્યાં વાગે છે ઈ જાલરી, ઈ બંસરી, ઈ ખંજરી, ઈ જંતરી કે પછી જંતર? ના, આ આહત નાદ આઘાત ધ્વનિની વાત નથી. આહત નાદ તો બે વસ્તુ ટકરાય ત્યારે જ ઉત્પન્ન થાય. બે મંજીરા ટકરાય તો રણકાર થાય, બે વાદળા ભટકાય તો જ મેઘ ગર્જના થાય. આપણો શ્વાસ બહાર નીકળે ને ગળાની સ્વર યંત્રી ધ્રુજે તો જ અવાજ ઉત્પન્ન થાય. પણ સંતો તો સાંભળે છે અનહદ નાદ, અનાહત નાદ, જેને કોઈ હદ નથી, કોઈ સીમા નથી, કોઈ બંધન નથી, કોઈ આરંભ નથી, કોઈ અંત નથી. એ નાદ વાગે છે આપણા અંતરમાં. એને સાંભળવો હોય તો દેખંદા નિરખંદા પરખંદાની ત્રણ ભૂમિકા પાર કરવી પડે. જુઓ, નિરીક્ષણ કરો ને પછી કરો પરખ, કરો કસોટી, તમારી અંદર ઉતરો, તમારા દિલમાં ઝાંખી કરો, ને પછી એક ટાણું એવું આવશે કે વિના તાર નહીં, વિના તુંબળે, વિના મુખે મુરલી બજાય.

દાસી જીવનની સુરતાની યાત્રા એક પછી એક મુકામ પાર કરતી કરતી આગળ વધે છે. શબ્દ સુરત યોગ, નાદાનુસંધાન, લય યોગ, રાજયોગ, નુરત સુરતની સાધના, અને એમ કરતાં કરતાં કરતાં કરતાં ગુરુ મહિમા, સાધના અનુભવો, વૈરાગ્યનો ઉપદેશ, નિર્ગુણ નિરાકારની ઉપાસના અને ભગવાનની ભક્ત વસલતાનું ગાન.

0: પરંપરાની વાણીને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગરના રણકાર.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે ભજનોનો સંકલિત કાર્યક્રમ રામસાગરના રણકારે સાંભળ્યો. આજે આપે સંત કવિ દાસી જીવણના જીવન વિશેનો ભાગ બીજો સાંભળ્યો.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત વેલાવાડા પાક ટિંડોળાની અંદર આંતરપાક તરીકે અડવીના પાનની ખેતી એ વિશે ગોપાલભાઈ માહલાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
3: શ્રોતા મિત્રો, વેલાવાળા પાકોનું મહત્વ હાલ દિન પ્રતિદિન જ્યારે વધતું જાય છે ત્યારે ઋતુ અનુસાર, વિવિધ હવામાન અનુસાર વેલાવાળા જુદા જુદા પાકો ખેડૂત મિત્રો કરતા હોય છે. ખેડૂત મિત્રો વેલાવાળા પાકોની સાથે મંડપ પદ્ધતિ દ્વારા અંદર આંતરપાકો પણ લેતા હોય છે, જેની અંદર હળદર, રતાળુ, અળવીના પાન, કચુરો વગેરેનું એઓ આયોજન કરતા હોય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ચીખલી તાલુકાના મિયાજરી ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત એવા ગોપાળભાઈ ધાકલભાઈ માહલાને મળીએ અને એમની પાસેથી વેલાવાડા પાક ટિંડોળાની અંદર આંતરપાક તરીકે અડવીના પાનની ખેતી એ વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ ગોપાળભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હવે ગોપાળભાઈ, તો આ અત્યારે જે આ ખેતર છે, આ કેટલા જમીન વિસ્તારમાં છે?
4: એકાદ વીઘું.
3: એક વીઘુંમાં છે જે આ અડવીના પાનનો પાક છે અને ટિંડોળાનો પાક છે, તો મુખ્ય પાક કયો છે?
4: ગિલોડીનો.
3: અને એની અંદર પછીથી અડવીના પાન
4: કરીએ.
3: તો પહેલા જ્યારે રોપણી કરવાની હોય તો એમાં જમીનની જે તૈયારી આવે તો કયા પ્રકારે આપ કરો છો?
4: આ મે જૂન મહિનામાં ખેડીને છાણિયો ખાતર નાખીને આખું મિક્સ કરીને તૈયાર કરી નાખતો.
3: તો આ જે જમીનની તૈયારી કરો તો એમાં આપ આ છાણિયા ખાતરનો ઉપયોગથી જ આ પાક કરો છો સંપૂર્ણ?
4: થોડું ઘણું રાસાયણિક ખાતર નાખીએ ને તો છાણિયા ખાતર જ નાખીએ.
3: તો આજે ટિંડોળીનો આપ રોપણી કરો તો આ કયા સમયગાળા દરમિયાન આ રોપણી કરેલી?
4: જેટલું વહેલું રોપીએ એટલું ઉત્પાદન પહેલું થઈ તૈયાર થઈ જાય.
3: અને એમના જે આ અંતર ખરું, તો એ અંતર
4: 5 ફૂટનો ગિલોડીનું અંતર રાખવું
3: છે. અને એની અંદર જે આ પાડિયા જે કરેલા છે વચ્ચેના, તો એ હાર ખરી, તો એ ગિલોડીની ટિંડોળીની વચ્ચે આ અડવીના પાનની કેટલી હાર આપ રોપો છો?
4: આ 3 રોપી છે.
3: 3 રોપો. અને એમનું છોડ ગાંઠનું અંતર કેટલું હોય?
4: 1-1 ફૂટ પર રોપીએ.
3: તો હવે આ પાક રોપી દીધો પછી એમાં જે પિયત પાણી આપવાનું હોય તો એમાં કેવી રીતે આપ પાણી આપો છો? કેટલા દિવસે એનું આયોજન કરો?
4: અળવીના પાત્રાને વધારે પાણીની જરૂર પડે એટલે 2-3 દિવસે આપવું જ પડે.
3: હા, હવે એની અંદર આ ખાતર વ્યવસ્થાની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ખાતર વ્યવસ્થા કયા પ્રકારની હોય છે અને કેટલા દિવસે એમાં ખાતર આપવું પડે?
4: એ તો 15 દિવસે આપવું પડે એમ, વધારેમાં વધારે.
3: હા, કયા ખાતરો આપવા પડે?
4: એટલે પેલો રાસાયણિક ખાતરો ઓછું આપવું પડે,
3: થોડું
4: એમ.
3: તો આ જે ટિંડોળાનો પાક છે, હવે વેલા જે રોપવાના હોય તો એમાં જે ગાંઠ હોય છે કેવા પ્રકારનો આપણે વેલો લેવાનો હોય અને

0: એનું જે ખામણા દીઠ એના કેટલા વેલા આપ રોપો?
1: એટલે ખામણા દીઠ બે રોપા રોપવા જોઈએ, અને એક ગાંઠ અંદર ને ઉપર એમ.
0: તો જ્યારે આપણે મંડપ ઉપર ચડાવતા હોઈએ તો આ બે વેલાને આપણે ઉપર ચડાવવું પડે?
1: હા, બંને વેલાને ઉપર ચડાવી દઈએ એટલે ઉત્પાદન સારું આવે.
0: તો આ જે મંડપ કરેલો છે તો એ વેલા રોપ્યા પછીથી આપ મંડપ કરો?
1: હા, પહેલા તો પછીથી, ને મંડપની તૈયારી હોય તો પહેલા કરી નાખીએ એટલે પછી કઈ જરૂર નહીં પડે.
0: તો આ અળવીના પાન જે રોપવામાં આવે તો પછીથી એમાં કયા પ્રકારની કાળજી રાખવાની હોય?
1: એમાં નિદાન તો જોઈએ જ, ને વધારે પડતું એમ જીવાત તો નહીં લાગે એમ.
0: તો અળવીના પાનમાં જે આ ગાંઠ હોય, હવે વધારે ગાંઠ થઈ ગઈ હોય તો પછી એને કાઢી નાખવામાં આવે?
1: કાઢી નાખવા પડે, કારણ કે નાના પાતરા થઈ જાય એટલે.
0: તો આ ટીંડોળી અને અળવીના પાનમાં આમ રોગજીવાતો આવે છે ખરા?
1: આવે એમ, પણ ઓછા પ્રકારના, ને રાસાયણિક દવાનો છંટકાવ તો કરવો જ પડે થોડો.
0: અને આ દરેક પાકોમાં નિંદણ આવતું હોય તો આ પાકમાં નિંદણ આવે તો આમ કેટલી વાર એનું નિંદણ કરવું?
1: ઓછું આવે, પેલા પાતરામાં ઓછું આવે એમ, મોટા થઈ જાય તો કઈ નહીં એમ.
0: તો આ અળવીના પાન છે તો કેટલા દિવસે કાપવું?
1: આ 10 દિવસે કાપવા જ પડે.
0: અને એનું ઉત્પાદન કેવા પ્રકારનું હોય?
1: ઉત્પાદન તો એમ પાતરા પર ચાલે.
0: તો આ જે ટીંડોળાનો પાક ખરો તો કયા સમયગાળા દરમિયાન એમ સારું ઉત્પાદન મળી રહે?
1: એ તો પેલા વેલા પર આધાર રહે, પેલું વેલા જેમ ઝડપથી ચડી જાય મંડપ પર એના પર.
0: તો હવામાનની અસર જોવા મળે ખરી એમ?
1: હા, હવામાનની તો અસર જોવા મળે ઠંડીમાં ને એમ.
0: એટલે હવામાન જ્યારે બદલાય ત્યારે એમાં રોગો પણ
1: જીવાત પડે,
0: જીવાત આવતી હોય તો ત્યારે છંટકાવ કરવો પડે,
1: રાસાયણિક દવાનો છંટકાવ કરવો પડે.
0: તો આમ જ્યારે રાસાયણિક દવાનો આ છંટકાવ કરતા હોઈએ તો એક છંટકાવમાં કાબુમાં આવી જતો હોય કે એના વધુ છંટકાવ પર કરવા?
1: એક છંટકાવમાં આવી જાય,
0: આવી જાય છે. તો જ્યારે આ ટીંડોળાના ફળો જ્યારે તોડો તમે તો એનું ગ્રેડિંગ કરવું પડતું હશે?
1: હા, કરવું પડે.
0: એટલે એના બે દિવસે ફળો તોડવામાં આવે?
1: હા, બે દિવસે તોડવા જ પડે, નહીં તો મોટા થઈ જાય.
0: એટલે એમાં ગ્રેડિંગ કરતી વખતે એમાં નાના મોટા અલગ કરવામાં આવે, જે ડંખવાળા હોય એને અલગ કરવામાં આવે, પછી એક નંબર બે નંબર એ રીતે અલગ કરીને આપો છો. તો કેવા પ્રકારનું ઉત્પાદન રહે છે એમાં બેયનું પાકોનું?
1: પાકોનું તો પાતરામાં તો 10-12 હજાર નીકળે આવે, ને ગિલોડીમાં 4-5 મણ ખરાજ.
0: હવે આ ટીંડોળાનો જે પાક છે તો આ કયા સમયગાળા સુધી આપ આ મંડપને રાખો?
1: વરસાદ ચાલુ થાય ને
0: ત્યાં સુધી
1: રાખવું પડે.
0: અને વરસાદ જ્યારે ચાલુ થઈ જાય પછીથી આમ એનું ઉત્પાદન મળે છે ખરું?
1: ના, ઓછું મળે.
0: ઓછું મળે, તો પછી આ મંડપ આપ રાખો છો પછી ખોળી નાખો?
1: ખોળી નાખે.
0: અને પછી આ જમીનમાં બીજા પાકો?
1: બીજા પાક કરી દે.
0: તો ખેતી જ્યારે આપણે કરતા હોઈએ તો એમાં આ કુદરતી ખાતર જ્યારે આપણે વાપરતા હોઈએ, એનો ઉપયોગ કરતા હોઈએ તો આમ શું તફાવત તમને જોવા મળે?
1: આ કુદરતી ખાતર વાપરીએ એનાથી વધારે ફાયદો થાય.
0: એટલે એમાં જે રાસાયણિક ખાતરોનો
1: જમીનનો બગાડ નહીં થાય,
0: ખર્ચ ઓછો આવે અને એના ફળોના સ્વાદમાં પણ સારા હોય અને એનું ઉત્પાદનમાં પણ સારા હોય. તો આ જે અળવીના પાન ખરી એની ગાંઠો તો એને આપ જે કાઢી નાખો છો તો એને પછી બિયારણ માટે બીજાને આપી દેવું?
1: બીજાને આપી દઈએ બિયારણ માટે, કોઈને પણ જોઈતું હોય તો લઈ જાય.
0: તો આ અળવીના પાન અને ટીંડોળાના જે એમની પેકિંગ કરે છે તો કેવા પ્રકારે એનું ટીંડોળાને મણ દીઠ આપવામાં આવે? તો આ
1: પાતરાને 10-10 ના 50 ના જુડા બનાવીને
0: આપો છો? એટલે અહીંના લોકલ માર્કેટમાં જ આપ આપી દેવું?
1: લોકલ માર્કેટમાં જ આપ.
0: તો આ સિવાય આમ બીજા કયા કાર્યોમાં આપ જોડાયેલા છો? તો ખેતીમાં જ્યારે આ મંડપ કરવાનો હોય તો મંડપ માટે કઈ સામગ્રીઓ જરૂરી છે?
1: એ તો તાર કુટાય તો જોઈએ જ, મંડપના થાંભલા એ તો.
0: અને એના માટે માણસો પણ?
1: માણસો જોઈએ છે, પહેલો ખર્ચ એ વધે,
0: પહેલો ખર્ચ હોય. એટલે સરેરાશ આમ આ જ્યારે આપણે ખેતી અપનાવતા હોઈએ તો એમાં આમ સરેરાશ તો ખર્ચો કેટલો હોય છે?
1: ઓછામાં 4-5 હજાર નો તો નીકળી જ જાય.
0: તો આ ટીંડોળા અને આ બે જ પાકો આપે કરેલા છે કે બીજા પણ પાકો કરો છો?
1: તો કણ ને હું બીજા પાકો કરીએ બીજી જમીનમાં, અત્યારે તો એ અહીંયા એ જ ચાલે.
0: તો આ અળવીના જે પાન ખરા તો એમાં આમ રોગજીવાતનું પ્રમાણ રહે ખરું?
1: ઓછા પ્રમાણમાં લાગે.
0: અને જે જાનવરોથી નુકસાન થતું હોય તો એના માટે શું આપ કરો?
1: આ જાળી લગાવવી પડે, નેટ બાંધવી પડે, ફરતે નહીં,
0: ફરતેથી
1: હા, નહીં તો પછી જંગલી એ
0: જાનવરો
1: બગાડી જશે.
0: તો જ્યારે આપણે ફરીથી આ વેલાવાડા પાકોમાં જે ટિંડોળાનું વેલા રાખવાના હોય તો કેવા પ્રકારના વેલા રાખવા?
1: એમ મીડિયમ, એકદમ બહુ જાડા હોવાની નવો પતલા હોવાની.
0: તો આપણે આ ટિંડોળાના વેલાને રોપી દીધા પછી જ્યારે આ ઉપર છવાતા, આખો મંડપ છવાતા એને કેટલા દિવસો લાગી જાય?
1: એક બે મહિના લાગી જાય.
0: એક બે મહિના લાગી જાય અને ત્યાં સુધી આપણે ખાતર પાણી એને વ્યવસ્થિત રીતે આપતા
1: આપવું પડે. એમ મંડપ પર ચડી જાય એટલે પછી ઉત્પાદન ચાલુ થઈ જાય.
0: ગોપાળભાઈ, આ જે અળવીના પાન જે આપ કરો તો એને આપ દર વર્ષે કરો છો?
1: હા, ત્રણ વર્ષ
0: સુધી. તો આ અળવીના પાનને એક વાર રોપી દીધા પછી એને કાઢી નાખવામાં આવે કે પછી ફરી એ જ રહેવા દેવું છે?
1: કાઢી નાખવા પડે અને પાછા રોપવા,
0: ફરીથી રોપવા પડે એને. એટલે આખી બધી જ ગાંઠોને કાઢી નાખવા
1: પડે, બધી જ ગાંઠોને કાઢી નાખવી પડે એટલે એને પછી કંઈ નહીં.
0: તો આ અળવીના પાનમાં જે આપણે ગાંઠો રોપતા હોઈએ તો નાની મોટી કેવા સાઈઝની ગાંઠો આપણે રોપ?
1: નાની મોટી એકદમ, પણ સરેરાશ રોપ,
0: સરેરાશ રોપ, એક સરખી ગાંઠો હોય તો એમાં ઉત્પાદન પણ એ રીતે પાનનું થતું
1: હોય.
0: એટલે નાની ગાંઠ હોય તો નાના પાન નીકળતા
1: મોટા નીકળે, પણ આવી જાય,
0: આવી જાય. તો જ્યારે એનું પેકિંગ કરીએ તો ત્યારે નાના મોટા પાનને આપણે,
1: હા, બધાય સરેરાશમાં નાના મોટા બધા.
0: તો આ જે આ વેલાવાડા પાક ટિંડોળાની અંદર આ આંતરપાક તરીકે આ અળવીના પાન કરેલા છે તો ફરી જ્યારે તમે રોપવાના હો તો આ જ પાકનું આયોજન આપ કરો કે અન્ય પાક બદલીને પણ આ જ જમીનમાં કરવા પડે?
1: અન્ય પાક બદલીને કરવા પડે,
0: કરવા પડે.
1: વર્ષ બે વર્ષમાં બદલી ના,
0: એટલે આ ખેતરમાં હવે તમે આ મંડપ કાઢીને પછી ડાંગર કરતા હો તો પછી ડાંગર કાઢીને ફરી પાછો આ,
1: ફરી પાછો આ પાક કરીએ.
0: એમાં જે ખાતર વ્યવસ્થાની વાત કરીએ તો એનું એમ પ્રમાણ જાળવવું પડે ખરું?
1: હા, જાળવવું પડે.
0: એટલે એકવાર જમીનમાં છાણિયું ખાતર નાખી દીધું પછી જે રાસાયણિક ખાતર નાખવાનું હોય તો એમાં રાસાયણિક ખાતર આપણે થોડું આપીએ તો એની સાથે છાણિયું ખાતર પણ આપવું પડે ફરી?
1: હા, આપવું જ પડે. એ તો છાણિયું ખાતર
0: એ કેટલા દિવસે?
1: એ મહિના બે મહિનામાં પણ આપવું પડે.
0: તો ગોપાળભાઈ, આપે અમારા મિત્રોને આ વેલાવાડા પાક ટિંડોળાની અંદર આંતરપાક તરીકે અળવીના પાનની ખેતી એ વિશેની જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો
1: આભાર.
2: કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાડા પાક ટિંડોળાની અંદર આંતરપાક તરીકે અળવીના પાનની ખેતી એ વિશે ગોપાલભાઈ માહલાની ધર્મેષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
3: अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बिजू का.
4: पुतला बोल रहे?
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब?
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: मित्रों, हवे सांभळीए गायक कलाकार आशित देसाईना स्वरमा गीत.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર આશિત દેસાઈના સ્વરમાં ગઝલ. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ. આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

કિસાનવાણી આ કાર્યક્રમ હમણાં જ આપે સાંભળ્યો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્ર પરથી.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે જાણો છો કે વિશ્વનો કયો દેશ સૌથી વધુ ટાપુઓ ધરાવે છે? ચાલો તેની માહિતી મેળવીએ. જ્યારે આપણે કોઈ ટાપુ અથવા આઇલેન્ડની કલ્પના કરીએ છીએ ત્યારે આપણા મગજમાં માલદીવ્સ, ઇન્ડોનેશિયા અથવા ફિલિપીન્સ જેવા દેશોના નામ સૌથી પહેલા આવે છે. પરંતુ તમને જાણીને ભારે આશ્ચર્ય થશે કે ભૌગોલિક રીતે વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતો દેશ એશિયામાં નહીં પરંતુ ઉત્તર યુરોપમાં આવેલો સ્વીડન છે. સત્તાવાર આંકડાઓ મુજબ સ્વીડનની સરહદોની અંદર આશરે 2,67,570 જેટલા નાના મોટા ટાપુઓ આવેલા છે. કુદરતે આ દેશને અદ્ભુત અને વૈવિધ્યસભર ભૌગોલિક રચના ભેટમાં આપી છે, જ્યાં વિશાળ સમુદ્ર કિનારાથી લઈને અંતરિયાળ નદીઓ અને સરોવરોમાં ટાપુઓનું એક આખું મોઝેક એટલે કે નેટવર્ક ફેલાયેલું જોવા મળે છે. સ્વીડનમાં આટલી મોટી સંખ્યામાં ટાપુઓ કેમ અસ્તિત્વ ધરાવે છે? તો તેનું કારણ છે હજારો વર્ષ પહેલા આવેલું હિમયુગ. જ્યારે આશરે 10,000 વર્ષ પહેલા પૃથ્વી પરથી હિમયુગનો અંત આવી રહ્યો હતો ત્યારે સ્વીડન પર પથરાયેલા વિશાળ હિમ નદીઓ અને બરફના જાડા પડ ધીમે ધીમે ઓગળવા લાગ્યા હતા. આ ભારે બરફના અતિશય દબાણના કારણે ત્યાંની જમીન દબાઈ ગઈ હતી અને જ્યારે બરફ ઓગળ્યો ત્યારે પથરાળ જમીનના માત્ર ઊંચા શિખરો જ પાણીની બહાર રહી ગયા. આ બહાર રહી ગયેલા પથરાળ પહાડોના ટોચના ભાગો સમય જતા સુંદર ટાપુઓમાં પરિવર્તિત થઈ ગયા, જેને સ્વીડિશ ભાષામાં સ્કાર્સ કહેવામાં આવે છે. આટલા બધા લાખો ટાપુઓ હોવા છતાં સ્વીડનમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અનોખું છે. આ 2.6 લાખથી વધુ ટાપુઓમાં માત્ર 1,000થી પણ ઓછા ટાપુઓ એવા છે જ્યાં નિયમિત રીતે માનવ વસ્તી વસવાટ કરે છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પોતે જ 14 મુખ્ય ટાપુઓ પર વસેલી છે, જે એકબીજા સાથે 50થી વધુ પુલ દ્વારા જોડાયેલી છે, જેને કારણે તેને ઉત્તરનું વેનિસ પણ કહેવામાં આવે છે. બાકીના લાખો ટાપુઓ તદ્દન નિર્જન છે, જ્યાં ગાઢ જંગલો અને વન્યજીવો વસે છે. સ્વીડિશ લોકો ઉનાળાના વેકેશન દરમિયાન આ શાંત અને નિર્જન ટાપુઓ પર પોતાના નાના લાકડાના કોટેજ એટલે કે સમર હાઉસમાં જઈને પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવાનું ખૂબ જ પસંદ કરે છે. સ્વીડનના આ અસંખ્ય ટાપુઓ માત્ર ભૌગોલિક આંકડા નથી, પરંતુ તે દેશની ઓળખ, સંસ્કૃતિ અને પ્રવાસનનું એક મુખ્ય અંગ છે. કુદરતે હિમયુગની જે પ્રક્રિયા દ્વારા આ ભૂમિનું નિર્માણ કર્યું તે આજે સ્વીડનને વિશ્વનો સૌથી અનોખો અને સુંદર દેશ બનાવે છે. સ્વીડનની સરકાર અને ત્યાંના નાગરિકો આ કુદરતી ટાપુઓની ઇકોસિસ્ટમને બચાવવા માટે કડક પર્યાવરણીય નિયમોનું પાલન કરી રહ્યા છે. આ અદ્ભુત ભૌગોલિક વારસો આપણને એ જ શીખવે છે કે જો પ્રકૃતિની જાળવણી સાચી રીતે કરવામાં આવે તો તે આધુનિક યુગમાં પણ લાખો ટાપુઓનું કુદરતી સૌંદર્ય તેના અસલી સ્વરૂપમાં અકબંધ રાખી શકાય છે. યુવા મિત્રો, શું તમે જાણો છો કે મનુષ્યના શરીરના 2 અંગો એવા છે જે વીજળી ઉત્પન્ન કરી શકે છે? ચાલો હવે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે વીજળી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણી નજર સામે ઘરના ઉપકરણો, વીજળીના તાર અથવા આકાશમાં ચમકતી વીજળીના દ્રશ્યો આવી જાય છે. પરંતુ આપણું પોતાનું શરીર પણ એક જીવંત પાવર હાઉસ છે. આપણા મગજમાં અબજોની સંખ્યામાં ચેતાકોષો આવેલા છે, જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે.
મગજમાં આશરે 86 અબજ જેટલા ન્યુરોન્સ એકબીજા સાથે જટિલ નેટવર્કથી જોડાયેલા હોય છે. જ્યારે આપણે કંઈક વિચારીએ છીએ, જોઈએ છીએ અથવા તો અનુભવીએ છીએ ત્યારે આ ન્યુરોન્સ એકબીજાને સંદેશા મોકલવાનું શરૂ કરે છે. આ સંદેશાઓ કેમિકલ અને ઇલેક્ટ્રિકલ સિગ્નલના સ્વરૂપમાં પ્રસારિત થાય છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ સતત 12-25 વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી એટલી પૂરતી છે કે તેનાથી ઓછી ઉર્જાવાળો એક નાનો એલઈડી બલ્બ આરામથી સળગાવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય કે મગજમાં પાવર પ્લાન્ટ વગર વીજળી કેવી રીતે બને છે? આ પ્રક્રિયા આપણા શરીરમાં રહેલા ક્ષારો જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ પર આધારિત છે. ન્યુરોન્સની આસપાસ એક ખાસ મોમ્બ્રેન એટલે કે પડ હોય છે, જેમાં નાના નાના દરવાજા જેને આયન ચેનલ્સ કહેવામાં આવે છે. જ્યારે મગજને કોઈ સંદેશ મોકલવો હોય ત્યારે તે આ દરવાજા ખુલે છે અને પોઝિટિવ તથા નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો ખૂબ ઝડપથી અંદર બહાર થવા લાગે છે. આ આયનોની ઝડપી હલનચલનના કારણે એક ઇલેક્ટ્રિકલ કરંટ પેદા થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં એક્શન પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ કરંટ સેકન્ડના 1000માં ભાગમાં આખા શરીરમાં માહિતી પહોંચાડી દે છે. મગજ સિવાય આપણા શરીરનું બીજું એક અંગ પણ ભારે માત્રામાં વીજળીનો ઉપયોગ કરે છે અને તે છે આપણું હૃદય. હૃદયનું સતત ધબકવું પણ ઇલેક્ટ્રિકલ સિગ્નલના કારણે જ શક્ય બને છે. હૃદયમાં સિનોએટ્રિયલ નોડ નામનું એક કુદરતી પેસમેકર હોય છે, જે નિયમિત અંતરે વીજળીના આંચકા પેદા કરે છે. આ કરંટના કારણે હૃદયના સ્નાયુઓ સંકોચાય છે અને આખા શરીરમાં લોહીનું ભ્રમણ થાય છે. જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરો દર્દીનું ECG ટેસ્ટ કરે છે ત્યારે તેઓ વાસ્તવમાં હૃદય દ્વારા ઉત્પન્ન થતી આ વીજળીની તરંગોને કાગળ પર માપે છે અને આપણા સ્નાયુઓનું હલનચલન પણ આ જ કરંટને આભારી છે. તો યુવા મિત્રો, હવે તમે સમજ્યા ને કે મનુષ્યના શરીરના બે અંગો એટલે કે મનુષ્યનું હૃદય અને તેનું મગજ, આ બંને અંગો દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. મનુષ્યનું શરીર એ કેવળ હાડકા અને માંસનો લોચો નથી, પરંતુ બાયો ઇલેક્ટ્રોસિટીથી ચાલતું એક અત્યંત એડવાન્સ સુપર કોમ્પ્યુટર છે. આપણા મગજમાં વહેતો આ નાનો વીજ કરંટ જ આપણને સજીવ રાખે છે અને દુનિયાનો અનુભવ કરાવે છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ વક્તનું ગીત સુબહ હોગી, જેને સ્વરબદ્ધ કર્યું છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે અનુ મલિકે. માણીએ આ સુંદર ગીત.

ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. ડુંગળી એ એવી વૈશ્વિક સ્તરે રસોઈમાં વપરાતી ચીજ છે જે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. પરંતુ ડુંગળી સાથે જોડાયેલો એક સાર્વત્રિક અનુભવ એ છે કે તેને કાપતી વખતે ગમે તેવો મજબૂત માણસ હોય તેની પણ આંખમાંથી આંસુ સરી જાય છે. લોકો આને એક સામાન્ય બાબત માનીને નજરઅંદાજ કરે છે, પરંતુ રસોડામાં બનતી આ નાનકડી ઘટના પાછળ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો જાણીએ કે ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ કેમ સરી પડે છે. ડુંગળી કાપતી વખતે આંખમાંથી નીકળતા આંસુ એ ખરેખર આંસુ નથી હોતા, પરંતુ ડુંગળીની અંદર રહેલા ખાસ તત્વો અને આપણી આંખોની રક્ષણાત્મક સિસ્ટમ વચ્ચે થતી એક તીવ્ર રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ છે. જ્યારે આપણે ડુંગળીના પડને ચપ્પુ વડે કાપીએ છીએ, ત્યારે આપણે વાસ્તવમાં તેના જીવંત કોષો પર હુમલો કરીએ છીએ, જે બદલામાં પોતાની આત્મરક્ષા માટે હવામાં એક ખાસ પ્રકારનો ગેસ મુક્ત કરે છે. જ્યારે ડુંગળી આખી હોય છે, ત્યારે તેની અંદર રહેલા અલગ અલગ રસાયણો પોત પોતાના કોષોમાં સુરક્ષિત અને અલગ હોય છે. પરંતુ જેવી ચપ્પુની ધાર ડુંગળી ઉપર ફરે છે, કે તરત જ તેના લાખો માઇક્રોસ્કોપિક કોષો એક સાથે તૂટી જાય છે. આ કોષો તૂટવાના કારણે તેની અંદર રહેલું લેકિમેટ્રી ફેક્ટર સિન્થેસિસ નામનું ખાસ એન્ઝાઇમ એટલે કે એક ઉત્સેચક મુક્ત થાય છે. આ ઉત્સેચક ડુંગળીમાં પહેલેથી હાજર રહેલા એમિનો એસિડ સલ્ફોસાઇડ સાથે પ્રતિક્રિયા કરીને તેને સલ્ફેનિક એસિડમાં બદલી નાખે છે. આ સલ્ફેનિક એસિડ ખૂબ જ અસ્થિર હોવાના કારણે ઝડપથી પુનર્ગઠિત થઈને એક અદ્રશ્ય ગેસનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ ગેસ અત્યંત અસ્થિર હોવાના કારણે હવામાં પણ ખૂબ જ ઝડપથી ઉપર તરફ ઉડે છે અને આપણી આંખો સુધી પહોંચે છે. જ્યારે આ રાસાયણિક ગેસ આપણી આંખોના સંપર્કમાં આવે છે, ત્યારે આપણી આંખોની સંવેદનશીલ ડિફેન્સ સિસ્ટમ આપોઆપ સક્રિય થઈ જાય છે. આપણી આંખોની સપાટી હંમેશા ભેજવાળી હોય છે, કારણ કે તેમાં પાણી રહેલું હોય છે. આ ગેસ આંખના પાણી સાથે ભળતાની સાથે જ હળવો સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. ભલે આ એસિડ ખૂબ જ અલ્પ માત્રામાં હોય, છતાં તે આંખના ચેતાતંતુઓમાં તીવ્ર બળતરા પેદા કરે છે. આ બળતરાની માહિતી મગજ સુધી પહોંચતા જ મગજ આંખના ખૂણામાં આવેલા તંતુઓને તુરંત જ સંદેશ મોકલે છે. મગજનો આદેશ મળતા જ આ ગ્રંથિઓ આંખને એસિડની અસરોથી બચાવવા અને તે રાસાયણને ધોઈ નાખવા માટે મોટા પ્રમાણમાં પાણીને છોડે છે, જેને આપણે આંસુ કહીએ છીએ. ડુંગળી કાપતી વખતે આવતા આંસુ એ પ્રકૃતિની અદ્ભુત આત્મરક્ષણ પ્રણાલી અને મનુષ્યના શરીરની ત્વરિત પ્રતિક્રિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો કે વિજ્ઞાન આપણને આ આંસુઓથી બચવાના કેટલાક સરળ રસ્તાઓ પણ બતાવે છે. જેમ કે જો ડુંગળીને કાપતા પહેલા થોડીવાર ફ્રીજમાં ઠંડી કરવામાં આવે અથવા પાણીમાં પલાળી રાખવામાં આવે, તો તેમાં રહેલા એન્ઝાઇમ્સની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ગેસ હવામાં ઓછો ફેલાય છે. આ ઉપરાંત ધારદાર ચપ્પુ વાપરવાથી પણ કોષો ઓછા કચડાય છે, જેથી ગેસ ઓછો બને છે. રસોડાની આ સામાન્ય લાગતી ઘટના આપણને એ સમજાવે છે કે આપણી આસપાસની રોજિંદી જિંદગીમાં પણ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના કેટલા અદ્ભુત નિયમો છુપાયેલા છે, જે આપણા જીવનને રોમાંચક અને જ્ઞાનસભર બનાવે છે. યુવા મિત્રો, આપણે જ્યારે પણ આકાશમાં કે એરપોર્ટ પર વિમાન જોઈએ છીએ, ત્યારે મનમાં એક સવાલ જરૂર થાય છે કે દુનિયામાં આટલા બધા સુંદર રંગો હોવા છતાં મોટા ભાગની એરલાઇન્સ પોતાના પ્લેન માટે સફેદ રંગ જ કેમ પસંદ કરે છે. ચાલો હવે એ જાણીએ કે વિમાનનો રંગ મોટે ભાગે સફેદ જ કેમ હોય છે. આની પાછળનું સૌથી મુખ્ય વૈજ્ઞાનિક કારણ થર્મલ મેનેજમેન્ટ એટલે કે તાપમાનનું નિયંત્રણ છે. વિમાન જ્યારે હજારો ફૂટની ઊંચાઈ પર ઉડતું હોય અથવા એરપોર્ટના રનવે પર તડકામાં ઊભું હોય, ત્યારે તે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે.
સફેદ રંગ એ સૂર્યના કિરણો અને ઇન્ફ્રારેડ રેડિયેશનને પરાવર્તિત કરવાનો ઉત્તમ ગુણધર્મ ધરાવે છે. તે સૂર્યની લગભગ 99% ગરમીને પાછી ધકેલી દે છે, જેના કારણે વિમાનની ધાતુની બોડી ગરમ થતી નથી અને પ્લેનની અંદર રહેલા મુસાફરો તેમજ કિંમતી ઉપકરણો અતિશય ગરમીથી સુરક્ષિત રહે છે. જો વિમાનનો રંગ કાળો કે અન્ય કોઈ ઘાટો રાખવામાં આવે તો તે ગરમીને શોષી લેશે અને પ્લેન એક ચાલતી ભઠ્ઠી જેવું બની જશે. એવિએશન ક્ષેત્રમાં સુરક્ષા એ સૌથી મહત્વનું પરિબળ છે અને સફેદ રંગ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. વિમાન હવામાં ખૂબ જ દબાણ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, જેના કારણે તેની બોડી પર ક્યારેક નાની તિરાડો, ડેન્ટ્સ અથવા એન્જિનમાંથી ઓઇલનું લીકેજ થવાની સંભાવના પણ રહે છે. સફેદ બેકગ્રાઉન્ડ હોવાના કારણે એન્જિનિયરો અને ઇન્સ્પેક્ટરો ખૂબ જ સરળતાથી અને વહેલી તકે આવા કોઈ પણ નુકસાનને શોષી શકે છે, જે ઘાટા રંગોમાં કદાચ છુપાઈ જાય છે. આ ઉપરાંત જો ક્યારેક દુર્ભાગ્યે કોઈ વિમાન અકસ્માતનો ભોગ બને અને તેનો કાટમાળ દરિયામાં, ગાઢ જંગલોમાં કે બરફ આચ્છાદિત પર્વતો પર પડ્યો હોય તો આકાશમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન પણ તેને અન્ય રંગોની તુલનામાં ઝડપથી શોધી શકાય છે. તેમજ હવામાં ઉડતી વખતે અન્ય વિમાનો અથવા પક્ષીઓ પણ સફેદ રંગના પ્લેનને સરળતાથી જોઈ શકે છે, જેથી હવામાં અથડામણનો ખતરો ઘટી જાય છે. કોઈ પણ એરલાઇન કંપની માટે વિમાનને ચલાવવાનો ખર્ચ એટલે કે તેની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડવી એ ખૂબ જ જરૂરી છે અને આમાં પણ સફેદ રંગ મદદરૂપ સાબિત થાય છે. એક આખા કોમર્શિયલ વિમાનને પેઇન્ટ કરવા માટે અંદાજે 200-300 કિલોગ્રામ જેટલો કલર વપરાય છે. જો સફેદ સિવાયના અન્ય મલ્ટીકલર કે ઘાટા રંગોનો ઉપયોગ કરવામાં આવે તો તેના અલગ અલગ લેયર્સના કારણે વિમાનનું વજન ઘણું વધી જાય છે. એવિએશનના નિયમ મુજબ વિમાનનું વજન જેટલું વધારે તેટલું જ ઈંધણ વધુ વપરાય છે. તેથી સફેદ રંગ રાખીને એરલાઇન્સ દર વર્ષે લાખો રૂપિયાના બળતણની પણ બચત કરે છે. આ સિવાય સફેદ રંગ પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર ઓછી થાય છે, જેથી તે લાંબા સમય સુધી ઝાંખો પડતો નથી, જ્યારે અન્ય રંગો તડકામાં ખૂબ જ ઝડપથી ઝાંખા થઈ જાય છે, જેને વારંવાર રીપેઇન્ટ કરવા પડે છે અને તે પણ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. વિમાનનો સફેદ રંગ એ કેવળ સુંદરતા માટે નહીં, પરંતુ વિજ્ઞાન, સુરક્ષા અને અર્થતંત્રના ત્રિવેણી સંગમ સમાન છે. આમ રનવેની ગરમીથી બચવા માટેથી લઈને કરોડો રૂપિયાના આર્થિક ફાયદા અને મુસાફરોની સુરક્ષા સુધી સફેદ રંગ એ એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સાબિત થયો છે. યુવા મિત્રો, હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ બ્લોકબસ્ટર ફિલ્મ ફેમિલીનું ગીત કતરા કતરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અર્ણબ ચક્રવર્તી અને સૌમ્યા રાવે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપતે. માણીએ આ સુંદર ગીત.

સૌમ્યા રાવે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપતે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. થોડી જ વારમાં એટલે કે 7 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. શાનને સાંભળીએ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આપ સાંભળી રહ્યા હતા લખી અલીને. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ એક ગીત. કલાકાર છે ગોપાલ સોઢા, રચના છે દાસી જીવણની.

હમણાં જ આપે ગોપાલ સોઢાના સ્વરમાં ગીત સાંભળ્યું. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જવારમાં એટલે કે 7:50 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાનની પ્રથમ બેટિંગ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. બ્રાતિસ્લાવામાં રહેતા ભારતીય સમુદાય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની આ પ્રથમ મુલાકાત માટે સજ્જ છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે. દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદીને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદીને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है. यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवा टेक 2026 सम्मेलन में शामिल होंगे. पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં સમગ્ર દેશમાં શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને સ્ટાર્ટઅપ્સની એક નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ નીતિઓને પરિણામે ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉચ્ચ શિક્ષણ નેટવર્ક ધરાવે છે. તેમણે ઉમેર્યું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેલેન્ટ પૂલમાં વિશ્વમાં બીજા ક્રમે ઉભરી આવ્યો છે અને 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ સાથે ભારત વિશ્વનું 3જા ક્રમનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં 6 કરોડથી વધુ યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે પ્રચંડ પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત 12 કરોડથી વધુ મુદ્રા લોન અને 300થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ એ વાતનો પુરાવો છે કે આજના યુવાનો નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તી વિષયક પરિવર્તન અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી અને આયોગને સરહદી જિલ્લાઓમાં થતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન શ્રી શાહે આયોગને આ બાબતનું મૂલ્યાંકન કરવા માટે સરહદી વિસ્તારો, મહાનગરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવા પણ સૂચના આપી. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે, જ્યારે નાગરિકો પરનો કર બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પોરબંદરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માંડવીયાએ માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રોમાં થયેલા વ્યાપક પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો. મંત્રીશ્રીએ જણાવ્યું કે 2014 પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની દૈનિક સરેરાશ 9 કિલોમીટર હતી, જે આજે વધીને 28 કિલોમીટર થઈ ગઈ છે, જ્યારે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પ્રતિ દિવસ 14 કિલોમીટર સુધી પહોંચી છે. સામાજિક સુરક્ષા ક્ષેત્રે જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી કવરેજ 2014 પહેલાની 19% વસ્તીથી વધીને આજે 64%થી વધુ થઈ ગયું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે પરિવહન મંત્રાલય માળખાગત વિકાસની સાથે સાથે રોજગારીના સર્જન પર પણ વિશેષ ભાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલો અંગે નાગપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની શરૂઆત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પડકારો વધાર્યા છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે દેશના નાગરિકો પર આ ભાવ વધારાની અસર ન પડે. આજે લુધિયાણાના માધ્યમો સાથે વાત કરતાં શ્રી પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને જનકેન્દ્રિત અને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી દિશા પ્રાપ્ત કરી છે.
2: પ્રધાનમંત્રી જી યે નહીં ચાહતે થે કે બઢતે દામો મેં હમારે આમ નાગરિક જો હૈ હમારે બહેન ભાઈ ઉન પે બોજ પડે. ઓર અભી હમને જબ પેટ્રોલ ઓર ડીઝલ કા દામ બઢાયા તો કિતના બઢા ટોટલ. પહેલે 3 રૂપે કમ હુઆ થા, ઉસકો મેં એક તરફ છોડતા હું, 7 રૂપે 60 પૈસે. ઓર હમને એક એનાલિસિસ કિયા વિશ્વભર મેં જાપાન કે અલાવા ભારત એક એસા દેશ હૈ જહાં સબસે કમ પ્રાઇસ ઇન્ક્રીઝ હુઈ હૈ પેટ્રોલ ઓર ડીઝલ કી.
0: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 દિવસ સુધી ચાલેલી બ્રિક્સ કૃષિ પરિષદ આજે સંપન્ન થઈ. પરિષદના અંતે ઇન્દોર ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું. આ ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ, વેપાર અને ડિજિટલ કૃષિ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ 1/2 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આશરે 42% ફાળો આપે છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોને 266 રૂપિયામાં યુરિયા અને 1,350 રૂપિયા પ્રતિ થેલીના ભાવે DAP આપવાનું ચાલુ રાખશે અને વધારાનો આર્થિક બોજ સરકાર પોતે ઉઠાવશે.
3: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને 30 જૂનની બપોરથી લાગુ થાય તે રીતે ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં ભૂમિદળના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા છે. ભૂમિદળના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તે જ દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ક્રિકેટમાં ધર્મશાલામાં 3 મેચની શ્રેણીની પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24.3 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થતાં તેને 25 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી હર્ષ દુબે અને ગુરનૂર બ્રારે વનડેમાં પદાર્પણ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસ મેચમાં વરસાદનું વિઘ્ન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
4: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીશું

0: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની અમદાવાદથી ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેય જાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 65,570 કરોડના મૂલ્યની ઉપજની ખરીદી કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારે ખેડૂતો પાસેથી 1,05,000 મેટ્રિક ટન જેટલી ઉપજ ખરીદી છે, જેમાં મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે. 52,48,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને 31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે 25,23,000 મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને 17,759 કરોડનું ચૂકવણું કરાયું છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 54 થી 127 ટકા સુધીનો વધારો અપાયો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની હાજરીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં વિવિધ યોજનાના 30 લાભાર્થીઓને લાભ અપાયો. શ્રીમતી જાડેજાએ વધુ ને વધુ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો.
2: આજે મારા પ્રભારી જિલ્લા બોટાદ ખાતે એક જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ શિબિર 3 દિવસ ચાલનારી શિબિર છે, જેમાં લગભગ અપેક્ષિત 1500 કરતા પણ વધારેથી લાભાર્થીઓને લાભ અપાવવામાં આવશે, જેમાં આયુષ્માન ભારતની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત, આવી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જ્યારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રશાસનનો હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું.
1: ડાંગ જિલ્લાના હવા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. તેમણે કહ્યું, કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી જિલ્લામાં તાપી ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના, સાપુતારાનો પ્રવાસન વિકાસ અને જળ સંરક્ષણ માટે ચેકડેમોના નિર્માણ જેવા અનેક ઐતિહાસિક કાર્યો પ્રગતિમાં છે. જ્યારે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાતેમ, બિગરી અને ખુંદ બેઠક વિસ્તારના ગામોના નાગરિકોને આજે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દેશના 1/2થી વધુ પ્રોપર્ટી કાર્ડ માત્ર ગુજરાતમાં બન્યા છે. યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં 32,35,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા, જેમાં ગુજરાતે વિક્રમજનક 18,50,000 કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, જેમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લો આગળ છે. રાજ્યમાં 14,900 ડ્રોન ફ્લાઇટ દ્વારા 11,511 ગામોનું સચોટ મેપિંગ અને પ્રોમોલ્ગેશન પૂર્ણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં 5મા સ્ટાર્ટઅપ સમિટમાં ઉપસ્થિત રહ્યા. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નવીન વિચારો દર્શાવતા યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરી. શ્રી સંઘવીએ કહ્યું, સુરત શહેર એક એવી જગ્યા છે જ્યાં લોકોના સપના સાકાર થાય છે, તેને મિની ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરશે. નવી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું, દેશમાં આંતરમાળખા, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તન થયું છે. હવાઈ મથક, માર્ગ અને રેલવે માળખાના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે. તેમણે કૃષિ, મહિલા સશક્તિકરણ, વિદેશ નીતિ અંગે થયેલી પ્રગતિ પર પણ ભાર મૂક્યો.
3: મોદીજીએ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આજે દેશની અંદર ડેઈલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે. જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું, ત્યારે કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડે ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા કરી. સૌથી વધારે દિવસ સુધી કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધ્યો.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. પોરબંદરના રાણાવાવમાં જાન્યુઆરી 2027માં રેલવે યાર્ડનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે પોરબંદરમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, પોરબંદરમાં દેશનું પ્રથમ ફર્નિચર પાર્ક સ્થાપિત થાય તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંદર્ભે આજે ફર્નિચર એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પોરબંદર અમદાવાદ તથા વાયા મુંબઈ હવાઈ સેવાને મંજૂરી મળી ગઈ છે અને 25 જૂનથી આ ફ્લાઇટ સેવા શરૂ થશે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે. આ અંગે ACP મનોજ ચાવડાએ જણાવ્યું કે દંપતીની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.
4: જો એક્યુઝે ઉસકા યસ બેંક હલતેજ મે એકાઉન્ટ લોકર થા, ઉસકે પાસ 4 કિલો 500 ગ્રામ કા સોના ઓર ચાંદી ભી બરામદ હુઈ હૈ. એક ઓર ઉસકા લોકર ઉરત મે થા, વહાં સે 260 ગ્રામ ગોલ્ડ ઓર 260 ગ્રામ સિલ્વર બરામદ કી ગઈ હૈ. ઓર તીસરા ઉસકા ધાંગેધરા પીપલ્સ કોઓપરેટિવ બેંક મે લોકર થા, વહાં સે 830 ગ્રામ ગોલ્ડ ઓર 511 ગ્રામ ચાંદી બરામદ કી ગઈ હૈ.
1: સીઆઈડી ક્રાઇમના માદક પદાર્થ વિરોધી કાર્યદળે ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર દરોડો પાડીને 86 લાખ રૂપિયાથી વધુની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. સત્તાવાર યાદી મુજબ જેતલપુર રોડ પર આવેલા વાત્સલ્ય ફ્લેટમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળતા અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને 2.5 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજીત કિંમત 86,31,000 રૂપિયા થાય છે. તપાસકર્તાઓને ત્યાંથી ઇલેક્ટ્રોનિક વજન કાંટો, રોકડ ગણવાનું મશીન અને 3,36,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર અને સુરત, તાપી સહિતના જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ અને મહીસાગરમાં પણ હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
5: ગુજરાત રીજન મે 13-19 જૂન તક આઇસોલેટેડ લાઇટ ટુ મોડરેટ રેન હો સકતી હૈ. ઇસી તરહ સે અગર સૌરાષ્ટ્ર કી બાત કરે તો અમરેલી, ભાવનગર ઇત્યાદિ ડિસ્ટ્રિક્ટ હૈ, આઇસોલેટેડ રેન આ સકતી હૈ. જો ગુજરાત રીજન કે ડિસ્ટ્રિક્ટ્સ એક્સપેક્ટ કર રહે કે સાબરકાંઠા, અરાવલી, મહીસાગર, દાહોદ ઓર સાથ મે સાઉથ ગુજરાત રીજન કે જો ભી હૈ જૈસે છોટા ઉદયપુર, નર્મદા ઓર અપને સુરત, ડાંગ, વલસાડ, નવસારી ઇત્યાદિ મે છુટપુટ બારિશ કહીં હો સકતી હૈ.
1: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરૂષ સિંગલ્સમાં અરવલ્લી બિનક્રમાંકિત પેડલર ધીજાનીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. એક રોમાંચક મુકાબલામાં ધીજાનીએ સુરતના 5મા ક્રમાંકિત અયાઝ મુરાદને હરાવ્યો હતો. જાનીએ 14-12, 5-11, 8-11, 11-6, 11-8ના સંઘર્ષ પૂર્ણ વિજય સાથે અયાઝને હરાવીને પ્રી ક્વાર્ટર મેચમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ખેડૂતો પ્રમાણસરનો ખાતર વપરાશ કરે અને પોતાની જમીન, પાણી અને પર્યાવરણને બગડતું અટકાવે તે માટે ખેત બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા 10 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 20થી વધારે ગામોમાં 2000થી પણ વધારે ખેડૂતોએ અભિયાનમાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા રાસાયણિક ખાતરનો સંયમપૂર્વક તેમજ જમીન ચકાસણી આધારિત કૃષિ યુનિવર્સિટીની ભલામણોને આધારે ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેયજાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.